નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું.

બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छू आरजे एआर। ईश्वरे बनावेला बढ़ा जीवो माथी फक्त मानवी एकलोज पैसा कमाए छे, पण बीजो एक पण जीव भूख्यो रहतो नथी अने मानवी क्यारे धरातो नथी। मित्रों, आ विचार एटला माटे उत्तम छे कारण के आपणे सौ पेटियुं रळवा माटे कमाईए छीए अने ए धन कमावा माटे आपणे बधा ज नियमोने नेवे मूकीए छीए, पण ए विचार आपणे करता ज नथी કે આપણા સિવાયના આ ધરાના અન્ય જીવો પણ જીવવા માટે પેટમાં કંઈક ને કંઈક નાખે છે અને એ માટે એમને કમાવવું જરૂરી નથી। આપણે માણસ છીએ, સુખ સાહેબી જે દુનિયાની છે એના માટે કમાઈએ છીએ અને એ વાત સાહજિક છે કે કમાવવું પડે, કર્મ કરવું પડે, પણ કર્મમાં ક્યારે સિદ્ધાંતોને વે ન મૂકવા જોઈએ। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ।

કૃષ્ણ અને આ મોરપીછીની શું વાત છે ખબર છે? એક વખત રામજીને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામ ને સીતા એ વનમાં જતા હતા અને સીતા માતાને તરસ લાગી. રામજી આજુબાજુ શોધ્યું પણ ક્યાંય પાણી ન મળ્યું.

અંતે એમને વન દેવતાને પ્રાર્થના કરી, એ વન દેવતા મને જળાશયનો માર્ગ બતાવો. અને ત્યારે એની મદદે મયુર એટલે કે મોર આવે છે અને કહે છે કે હું ઉપર ઉપર આમ ઉડતો ઉડતો જાઉં છું અને નીચે જમીન પર મારા પીછા ખેરવતો જાઉં છું અને આપ એ રસ્તે રસ્તે ચાલતા જળાશય સુધી પહોંચી જશો. પણ એ જળાશય સુધી પહોંચતા પહોંચતામાં તો મયુર છે એ પોતાના બધા પીછા ખેરવી નાખે છે અને મરણાસન્ન થઈ જાય છે. અને ત્યારે રામજી ત્યાં આવીને કહે છે કે અરે રે, તે અમારી તરસ છીપાવવા માટે થઈ અને તારું બલિદાન આપ્યું. અને ત્યારે મોર જવાબ આપે છે કે જગત આખાની તરસ જે છીપાવે છે એ ભગવાનની તરસ હું છીપાવી શકું તો એના માટે મારો જીવ પણ જાય ને તો મને કબૂલ છે. ત્યારે રામજીને વચન આપે છે કે તારું આ મારી માથે ઋણ છે, એટલે આવતો જે અવતાર આવશે ને મારો ત્યારે હું તને ધારણ કરીશ. અને એ પછીનો જે એમનો અવતાર આવ્યો કૃષ્ણ તરીકે, ત્યારે તેમણે પોતાના મસ્તક ઉપર આ મોર પીછને સદાય માટે ધારણ કર્યું. તો આવો હતો આ કૃષ્ણ અને મયુરનો સંબંધ.

એક વાતચીત દરમિયાન બહુ સમય થયો તો એ મિત્ર સાથે વાતચીત થઈ રહી હતી. વિદેશમાં વસવાટ કરે છે અને એ મિત્રએ મને બહુ સુંદર વાત કરી તેની અને એક બીજા મિત્ર સાથે. એને એમ કહ્યું કે રૂપ અને રૂપિયાનો ઘમંડ ક્યારેય ન કરવો જોઈએ. રૂપ એટલે કે સુંદરતા અને રૂપિયા એટલે કે આપણી આર્થિક પરિસ્થિતિ, એનો ઘમંડ ક્યારેય ના કરવો જોઈએ. થાય ને તો આ વાત યાદ કરી લેવી જોઈએ, કેમ કે ગરીબી અને બીમારી એ ક્યારેય કોઈને પૂછીને નથી આવતી અને એનો કોઈ સમય નક્કી નથી આવતો. આવવાનો કોઈ માર્ગ કે પછી કોઈ રસ્તો કે કોઈ દિશા કે કોઈ સંકેત પણ નથી આવતો. બહુ ઉમદા વાત છે મિત્રો, આપણે સૌએ પણ ધ્યાન રાખવી જોઈએ. અમીર હોવ અને અમીર બનવું એ વાત અલગ છે, પણ એ અમીરીનો અહેસાસ તમે કરો ત્યાં સુધી ઓકે, બીજાને કરાવો ત્યારે એ ઘમંડ ન થવો જોઈએ. અને એવી જ રીતે સુંદરતાની વાત છે, તમારી સુંદરતા તમને લાગે અને તમારા પ્રિય પાત્રને, બીજા માટે તે સુંદર છે કે નહીં એ વિચાર કરીને આપણે એ સુંદરતાનું અભિમાન પણ ન કરવું જોઈએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અત્યારની આ જનરેશન છે ને એ તર્કમાં બહુ માને છે, કોણ જવાબદારી લેશે એવો પ્રશ્ન કરે. તો આજથી 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ છાતી ઠોકીને કુરુક્ષેત્રના યુદ્ધની અંદર કહ્યું હતું કે આવી જાઓ મારા શરણમાં અને જુઓ હું તમને પરમ આનંદની કક્ષા સુધી પહોંચાડું છું કે નહીં. અનેક મહાન પુરુષો છે એ આ ગીતાજીના અભ્યાસ દ્વારા ખૂબ આગળ આવેલા છે. ગીતા છે કોઈ ધર્મ ગ્રંથ નથી, એ જીવન જીવવાની જડીબુટી છે. સાધુ સંત કે કોઈ પણ વ્યક્તિ સમાજનો હોય એ બધાને સ્પર્શે છે. ઘણી બધી સમસ્યાઓ છે આપણા જીવનની અંદર, તો આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ છે એ માત્ર ને માત્ર આ ગીતામાં મળે છે. ગીતા છે એ જીવન જીવવાની જડીબુટી છે. વેદ પુરાણ ઉપનિષદ આ બધાનો અભ્યાસ કદાચ આપણાથી ન થઈ શકે, પણ એ બધાનો સાર છે એ ગીતામાં છે. તો આવી આ ગીતા છે એને સંવિધાનમાં પણ સ્થાન આપવામાં આવેલું છે. આજે પણ કોર્ટની અંદર ગીતા ઉપર હાથ રાખી અને શપથ લેવડાવાય છે. તો આવી આ ગીતા છે આપણા બધાના ઘરમાં સહજ સુલભ છે. પ્રત્યેક હિન્દુના ઘરમાં આ ગીતા હોવાની છે. તો આપણે શા માટેનો લાભ ન લઈએ? તો આપણે બધા સાથે મળી અને આ ગીતા છે એનું પઠન કરીએ, મનન કરીએ અને આપણે એને આપણા જીવનમાં અપનાવીએ. જય શ્રી કૃષ્ણ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલ માંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે એક વૃક્ષ નીચે એક સાધુ છે ને, એ સાધના કરી રહ્યું છે. જેવા એને નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા, નહીં કે ભલે. હવે થોડે દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એકતારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાને તો જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહે. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બુઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી

પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને, બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મેના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો, અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ, અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

માનવ જીવનમાં વ્યક્તિ જે કંઈ વિચારે છે તેવું તેના જીવનમાં બનતું હોય છે. જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: આજુબાજુ જયારે સંસારમાં જોતા હોઈએ ને, કે પછી આપણા જીવનના ઘટનાક્રમમાં ભૂતકાળને, ત્યારે એ વાત સમજાય છે કે વ્યક્તિ અમસ્તું જ નિખરતું નથી. વ્યક્તિ અમસ્તું જ નથી નિખરતું. સમય, સંજોગ અને સમાજ એને ખૂબ તબિયતથી ઘા કર્યા હોય છે, એની પરીક્ષાઓ લીધી હોય છે, અને એ કસોટીમાંથી એ સફળ થયો એવું પણ જરૂરી નથી, પણ ચોક્કસથી એ કસોટીઓ એને પાર તો કરી જ હોય છે. અને એટલે જ પછી જ્યારે એ વ્યક્તિત્વને આપણે જોઈએ, આપણે એ વ્યક્તિનો સહવાસ માણતા હોઈએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે પોતાની મસ્તીમાં જ જીવે છે. અને હું તો કહીશ કે પોતાની મસ્તીમાં જીવતા વ્યક્તિને કોઈની પણ વાહવાહની જરૂર પડતી નથી, પછી એને કોઈ પણ પ્રકારની પ્રશંસાની જરૂર પડતી નથી. અસુંદર

જેના શબ્દો જાણે શબદ હોય ને એવો અહેસાસ કરાવે છે. ચાલો આપણા જીવનને પણ શબ્દો થકી વર્ણવાની જગ્યાએ શબ્દના ઉદાહરણ બનાવીએ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: મહાભારતમાં જેમ અર્જુને તેની કુશળતા કૌશલ્યો મહાવર

લક્ષ્ય ના એકમાત્ર વિચાર સાથે અનેક લોકો આ દુનિયામાં પોતાનું ધારેલું કામ પાર પાડી શક્યા છે. આવા સ્વપ્ન સોદાગરોનો એક જ સંદેશ હોય છે, સપના હંમેશા મોટા જુઓ, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. નિશાન પ્રાપ્તિની પથમાં નિષ્ફળતા આવે તો તેને જોરથી લાત મારીને તેમાંથી પાઠ જાણીને આગળ વધી જાઓ. નવો દિવસ નવો પડકાર, જજુમો અને સફળ થાઓ. આ સંદેશને જીવનમાં ઉતારી ચોક્કસ લક્ષ્ય બનાવી તેને પ્રાપ્ત કરવા વીર યોદ્ધાની જેમ ઝઝૂમી છેલ્લે લક્ષ્ય વેધ કરી સફળતાનું મીઠું મધુરું સ્વાદ ચાખી શકનારી વ્યક્તિઓમાંનું એક વ્યક્તિત્વ બનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: નમતાની સૌ કોઈ રીજે, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજી છોડી ઊંચા સ્થાન, નમ્યું તે સૌને ગમ્યું, સોનું નરમ હોય છે એટલે તેનું મૂલ્ય પણ વધારે હોય છે અને તેમાંથી જુદા જુદા પ્રકારના આભૂષણો તૈયાર થઈ શકે છે, તેને જે ઘાટ આપવું હોય તે આપી શકાય, જ્યારે બીડ કઠણ અને અક્કડ હોય છે તેને ઘાટ આપવા જતા તે તૂટી જાય છે, આવું જ માણસનું પણ છે, કેટલાક માણસો સોના જેવા નરમ હોય છે જેમની સમાજમાં કિંમત અંકાય છે અને તે બધાને પ્રિય બને છે, જ્યારે કેટલાક લોકો બીડ જેવા બરડ હોય છે, તેઓ સમાજમાં પોતાના અક્કડ સ્વભાવને કારણે અપ્રિય બની બેસે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કોમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે.

0: તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ. સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: વહેતા વહેતા ધીમે ધીમે આપણે ચોથા અંક સુધી પહોંચ્યા છીએ ગીતાજીના. ત્રીજો અંક કર્મયોગ હતો એ આપણે જોયું છે, અને ચોથા અંકની શરૂઆતમાં ભગવાન એમ કહે છે અર્જુનને કે મેં તને જે આ યોગનું જ્ઞાન આપ્યું એ કઈ આજનું નથી, એ તો પરંપરાથી ચાલતું આવ્યું છે. સૌથી પહેલા મેં સૂર્યને કહ્યું હતું, અને પછી સૂર્યવંશની અંદર ક્રમે ક્રમે મનુ, ઇક્ષ્વાકુ એમ ચાલતું રહ્યું હતું. આજકાલ કંઈક એવું થયું છે કે વિસરાયું છે, એના ઉપર કઈ વાદળા આવી ગયા છે, અને એને ફરી યાદ કરવાનો પ્રસંગ ઉભો થયો છે. ત્યારે તને અધિકારી માનીને આગળ કહ્યું એમ તને સખા, તને મિત્ર, તને ભક્ત એમ માનીને મેં આ જ્ઞાન તને કહ્યું છે. અર્થાત આ પરંપરા પ્રાપ્ત જ્ઞાન છે, યોગનું જ્ઞાન જે છે એ પરંપરા પ્રાપ્ત છે. ક્યારથી આ પરંપરા શરૂ થઈ? તો કે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી. સૂર્યને સૌથી પહેલું આપ્યું, એને મનુને સૌથી પહેલું આપ્યું. મનુ એટલે આ માનવ સૃષ્ટિનો આદિ પિતા. માનવ શબ્દ જ એનેથી પડ્યો છે, મનોહ અપત્યમ માનવ, મનુનું સંતાન તે માનવ. આપણે બધા મનુના સંતાનો છીએ. કલ્પ બદલાય એમ મનુ બદલાય છે, એમ અનેક મનુઓ. પણ અહીંયા વાત એ છે કે સૃષ્ટિના આરંભ કાળથી આ જ્ઞાન અસ્તિત્વમાં આવેલું છે. સ્વયં પરમાત્માએ, સ્વયં ઈશ્વરે આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું, અને ત્યાંથી આ પરંપરા ચાલી છે. હવે અહીંયા સ્વાભાવિક રીતે જ અર્જુનને પ્રશ્ન થાય કે કૃષ્ણ એમ કહે છે કે મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું. તો સૂર્ય સૃષ્ટિની પહેલા તો એ વખતે કૃષ્ણ ક્યાં હતા? કૃષ્ણને જે હું ઓળખું છું તે તો મથુરાની જેલમાં જન્મેલા, ગોકુળમાં ઉછરેલા, દ્વારકામાં શાસન કરતા થયે ઓળખીએ છીએ. ખબર છે? અને એ એમ કે છે કે મેં આ જ્ઞાન સૂર્યને આપેલું, આદિ કાળથી આ જ્ઞાન ચાલ્યું આવે છે. એમ જો એ કહેતા હોય તો આ વાત જરા સમજવી પડે કે તમે અને હું આ બંનેની જે જન્મ તારીખો નિશ્ચિત છે. આ શરીર દેહ ધાર્યું આપણે, જેને પછી કૃષ્ણ એવું નામ મળ્યું, જેને અર્જુન એવું નામ મળ્યું, એ આ શરીર, એની ઉત્પત્તિની આપણને ખબર છે. એટલે તમારો જન્મ તો હમણાંનો છે. આ પ્રશ્ન આપણે છેલ્લે છેલ્લે જોઈ રહ્યા હતા કે અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ.

योग सूर्य ने कयो हतो ए समझी के रीते सकाय। એટલે અહીંયા જ આવીને ઉભું રહ્યું કે અર્જુન સમજે છે કે આ સામે જે દેહ દેખાય છે તેના જન્મ અને મૃત્યુ, જન્મે છે અને મરે છે, તો શું જન્મે છે અને મરે છે? જે શરીરને આપણે ઓળખીએ છીએ તે કુંતા માતાના પેટે જન્મ્યો અર્જુન, દેવકી માતાના પેટે જન્મ્યો કૃષ્ણ, આ બંનેના જન્મો તો ખબર છે અને અનાદિકાળની વાતો કરવી છે।

તો અર્જુન ના મનમાં આ જ વાત છે કે આપણે જેને ઓળખીએ છીએ એ શરીરને ઓળખીએ છીએ, જે પંચભૂતાત્મક છે, જે ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેથી બનેલું છે, જે આપણા સારા કે નરસા કર્મોના પરિણામ રૂપે ઉત્પન્ન થયું છે. એટલે એને પ્રશ્ન આવો પૂછ્યો કે તમારો જન્મ, એની તો ખબર છે, અપરમ ભવતો જન્મ, તમારો જન્મ તો ખબર છે, અને સૂર્ય એ તો કેટલા વર્ષો પહેલા, તો તમે એમને કહ્યું હતું એ હું કેવી રીતે જાણી શકું? મૂળ વાત આ છે કે હું જેને ઓળખું છું તે કૃષ્ણ કે તે અર્જુન કે તે યુધિષ્ઠિર કે તે પાંડુ પુત્રો, એ તો એમના શરીરો છે. તમે જે જાણો છો એ શરીરને જાણો છો ભાઈ, શરીરના આવવા અને જવાને જાણો છો. આગળ બીજા અધ્યાયમાં કહ્યું હતું કે વ્યક્ત મધ્યાની ભારત, આ તો વ્યક્ત મધ્ય છે. શરીર જન્મ્યું તે પહેલા અને શરીર જતું રહેશે તે પછી શું છે? આપણે જેને જાણીએ છીએ એ તો મધ્ય ભાગને જાણીએ છીએ. એટલે તરત જ કૃષ્ણે સરસ મજાનો ઉત્તર આપ્યો કે બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન. અર્જુન, મારા પણ અનેકો જન્મ થઈ ગયા અને તારા પણ અનેકો જન્મ થઈ ગયા. બહુની મે વ્યતીતાની જન્માની, મારા અનેક જન્મો વ્યતીત થઈ ગયા. વિદ્વાનો આને અવતારવાદ કહે છે. અવતારવાદની અહીંયાથી શરૂઆત થઈ છે એમ આપણે કહી શકીએ. અવતારવાદને સમજાવવાની શરૂઆત અહીંયાથી થઈ છે એમ આપણે કહી શકીએ. બહુની મે વ્યતીતાની જન્માની, મારા અનેક જન્મો થઈ ગયા. આપણે પેલા દશાવતારના દસ અવતારને માનીને એ ભગવાનના અવતારો એમ કહીને અટકી જઈએ તો ચાલે એમ નથી. એ તો પૌરાણિક ગાથાઓ છે, બરોબર છે, એને સમજીએ આપણે, એને એની રીતે સમજવાની થાય. પણ પરમાત્મા તત્વ છે એ તો સનાતન છે. એને ક્યારેક જન્મ ધારણ કર્યો છે તો શેને માટે એ હવે પછી કહેવાના છે? એટલે આપણે અહીંયા એનું પિષ્ટપેષણ નહીં કરીએ. પણ આ વાત એમણે કહી કે બહુની મે વ્યતીતાની જન્માની તવચ, અને તારા પણ. અમે કોક વખતે મજાકમાં કહેતા હોઈએ છીએ, મજાક જ છે અને ગંભીરતાથી લેશો નહીં, કે અહીંયા અર્જુનનો જન્મ દિવસ આવ્યો છે. કેવી રીતે? તો કે બહુની મે વ્યતીતાની જન્માની, મારા તો ઘણા જન્મ થઈ ગયા, તવ ચાર જૂન, તારો ચાર જૂને થયો તે. અહીંયા તવચ અર્જુન એમ છે, પણ મજાકમાં કહીએ કે તવચ અર્જુન, તારો ચાર જૂને થયો તે વખતે જૂન હતી જ કેમ. ખેર, વાત એમ છે કે ઈશ્વર પરમાત્મા પોતે એમ કે છે કે મારા પણ અનેક જન્મ થઈ ગયા અને તારા પણ. તો ઈશ્વર એ જન્મ મૃત્યુની જે ઘટમાળ છે એનાથી મુક્ત નથી? શું અહીંયા જ ફેર છે. જે ફરક છે એ સામાન્ય વ્યક્તિમાં, મનુષ્યમાં અને ઈશ્વરમાં જે ફરક છે તે અહીંયા છે કે તારા જે જન્મો થયા એને તું નથી જાણતો, પણ મારા જે જન્મ થયા એને હું જાણું છું. ત્રાન્યહં ભેદ સર્વાણી, આ જે જન્મો થયા છે એને હું જાણું છું. ન ત્વં વેત્થ પરંતપ, પણ તું એને જાણતો નથી. કોના જન્મને જાણતો નથી? પરમાત્મા અહીંયા બોલે છે એમ માનીને આપણે વાત કરીએ તો ઈશ્વરના જેટલા જન્મો થયા એને એ જાણે છે, એનું એને જ્ઞાન છે. અને માણસના જે જન્મો

અર્જુન, અર્જુન એટલે માણસ. અહીંયા અર્જુન વ્યક્તિગત અમુક માણસ એમ ના સમજીએ આપણે, માણસના પણ અનેક જન્મો થયા. એટલે આ જન્મે એ જે નામ રૂપથી ઓળખાય છે એના કરતા પૂર્વ જન્મમાં કોઈ બીજા નામ રૂપથી ઓળખાતો હશે, પણ એની એને ખબર નથી. એની એને ખબર નથી એ વાત કરી, પણ એને જે અત્યારે શરીર મળ્યું છે એ એના કર્મોના પરિણામ રૂપે મળ્યું છે, એના હાથમાં નહોતું, એના પોતાના હાથમાં નહોતું. આપણે કહી શકીએ કે મારે ક્યાં જન્મ લેવો એ મારા હાથમાં નથી. આપણને પૂછ્યું તું કોઈએ જન્મ પહેલા કે ભાઈ બોલ તું ક્યાં જવાનું પસંદ કરીશ, કોને ઘેર જન્મવાનું પસંદ કરીશ? આપણને કોઈએ પૂછ્યું નથી, આપણે કોઈએ જવાબ આપ્યો નથી, આપણે જન્મ્યા ખબર નથી. તું જાણતો નથી, પણ હું જાણું છું. શું જાણે છે એ? પોતાના જે અનેક જન્મો થયા તે તો જાણે છે, પણ તારા જન્મો થયા તે પણ જાણે છે. નત્વહમ વેત્થ સર્વાણી, તાન અહમ વેત્થ સર્વાણી. આ જે જન્મો થયા એને હું જાણું છું, નથી જાણતો. મારા જન્મો એટલે ઈશ્વરના જન્મો પોતાની ઈચ્છાથી થયા છે, અને મનુષ્યનો જન્મ એના કર્મને આધીન થયો છે. વેત્થ જ્ઞાન, જન્માંતરોનું ઈશ્વરે જન્મ લીધો તો એના કર્મોને આધારે એને નથી લીધો, એને ઈચ્છીને લીધો છે, કારણ કે એને કર્મ બંધન કરતા નથી. આખી વાત જ ગીતામાં કર્મ ક્યારે બંધન કરતા થાય ને ક્યારે બંધન કરતા ન થાય એની વાત છે. બંધન અને મોક્ષની વાત કરતી વખતે પાયામાં કર્મ આવીને તો મનુષ્ય રૂપે જન્મ લઈને મનુષ્ય જેવો વ્યવહાર કરીને ઈશ્વરના પણ કર્મો ચાલે છે, એને આપણે લીલાઓ કહીએ છીએ. શ્રી કૃષ્ણની બાળ લીલા, શ્રી કૃષ્ણની કિશોર લીલા, લીલા કહીને આપણે ચાલીએ છીએ. તો એ પણ કર્મ કરે છે, પણ એ કર્મ એને બંધન કરતા બનતું નથી. કારણ કે એ કર્મની સાથે લેપાયા સિવાય, એની સાથેના કર્તૃત્વ ભાવ સિવાય, એ પોતાના જ્ઞાનને આધારે જે કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો છે એ એના ધ્યાનમાં છે. અવતાર ધારણ કર્યો એટલે પરમાત્મા માત્ર એટલામાં સમાઈ ગયો? ઈશ્વર આખો એક નાનકડા બાલકૃષ્ણની અંદર સમાઈ ગયો? 6 દિવસના નાના બાળકે એના ઐશ્વર્યથી પૂતનાને હણી દીધી. એ ઐશ્વર્ય એ પેલા 6 દિવસના બાળકનું નહોતું, એ ઐશ્વર્ય હતું. પણ સૃષ્ટિ સમગ્રનું સંચાલન કરનાર જે ઐશ્વર્ય છે એ આ બાળકની અંદર પિંડીભૂત થઈને સમાઈ ગયું છે કે ના? ઈશ્વરનું જે ઐશ્વર્ય છે એ તો સર્વવ્યાપ્ત છે જ. ઈશાવાસ્યમિદં સર્વમ ઈશોપનિષદમાં કહ્યું છે, બધું જ ઈશ્વર વડે વ્યાપ્ત છે. પણ એણે કોઈ એક ખાસ કાર્યને કરવાને માટે એ જરૂરી લાગ્યું તેથી મનુષ્ય રૂપ ધારણ કર્યું છે, મનુષ્યને જેવી લીલાઓ કરી છે, મનુષ્ય જેવો વ્યવહાર કર્યો છે, મનુષ્ય જેવા ભાવ એ અનુભવતો હોય એવી પ્રતીતિ કરાવી છે. પણ એને ખબર છે, એને જ્ઞાન છે. એટલે કહે છે કે તાન્યહમ વેત્થ સર્વાણી, આ જેટલા કઈ જન્મો થયા એ બધાને હું જાણું છું, અને માત્ર મારા જન્મોને જાણું છું એમ નહીં, તારા જન્મોને પણ જાણું છું. કારણ કે મનુષ્ય માત્ર અથવા તો પ્રાણી માત્ર અથવા તો બ્રહ્માંડમાં જે કઈ છે એ બધું જ ઈશ્વરના અંશ રૂપે છે, તો એના જન્મને પણ એ જાણે જ ને.
એક રીતે દ્વૈત અને અદ્વૈત નો સમન્વય

અહીંયા થયેલો આપણને જોવા મળે. અઘરું છે આ સમજવું, પણ દ્વૈત અને અદ્વૈત નો એક પ્રકારનો સમન્વય છે. તન્યહં વિદ્ધ સર્વાણિ, બધા જન્મોને હું જાણું છું, તું નથી જાણતો, કારણ કે તારી મર્યાદાઓ છે, તું કર્મમાં બંધાયેલો છે, તે કર્મ કર્યા છે એનું તને પરિણામ મળ્યું છે, એના કારણે તને જન્મ મળ્યો છે, અને અત્યારે જે કર્મ થવાના છે એના કારણે આગળ ચાલવાનું છે. ટૂંકમાં આ બ્રહ્માંડમાં સાંખ્ય દર્શન બહુ સરસ રીતે કહે છે કે કશું જ નવું ઉત્પન્ન થતું નથી અને કશું જ નાશ પામતું નથી. જો કેવી મજાની વાત છે, હાલનું વિજ્ઞાન પણ એમ સ્વીકારે છે કે કશું નવું ઉત્પન્ન થતું નથી. વિદ્યુત શક્તિનું ગતિશક્તિમાં રૂપાંતર થાય એટલે પંખો ચાલે, વિદ્યુત શક્તિનું શબ્દ શક્તિમાં રૂપાંતર થાય, તો એમાં રૂપાંતર થાય છે, નાશ થતો નથી. એમ જગત સર્વ બ્રહ્માંડ આખું આખું એના સર્જનના આરંભથી માંડીને આજ સુધી કશું નાશ પામ્યું નથી. માણસ આપણે એમ કહીએ કે મૃત્યુ પામ્યો એટલે એ જતો રહ્યો, ખલાસ થઈ ગયો, ના, એનું શરીર નાશ પામ્યું એમ આપણને લાગે છે, એટલે આપણે એમ કહીએ છીએ કે એનું શરીર પંચત્વને પ્રાપ્ત થયું, પંચભૂતમાં મળી ગયું, પંચભૂતનું બનેલું શરીર, પૃથ્વી પાણી તેજ વાયુ આકાશ, એ શરીરની અંદરના પૃથ્વી પાણી તેજ વાયુ આકાશ, સમગ્ર પૃથ્વી પાણી તેજ વાયુ આકાશમાં બળી ગયા, એટલે પંચત્વને પામ્યું. શું પંચત્વને પામ્યું? શરીર પંચત્વને પામ્યું, નાશ થયો નથી. ચાલુ છે, અને એની અંદર રહેલું જે ચૈતન્ય છે એ ચૈતન્ય તો રૂપાંતરિત પણ થયું નથી. તો જે વખતે વિવસ્વાનની સાથે આ વાત કરી છે એ વખતે કોઈને કોઈ સ્વરૂપમાં અર્જુનમાં અત્યારે રહેલું ચૈતન્ય હશે એમ માનવું પડે. એટલે બહુની મેં વ્યતીતાની જન્માની તવચા અર્જુન, મારા પણ ઘણા જન્મો થઈ ગયા અને તારા પણ ઘણા જન્મો થઈ ગયા, તારા પણ ઘણા જન્મો થઈ ગયા, એટલે અત્યારે તું અર્જુન છે, એ પૂર્વમાં તું અર્જુન હતો કે કેમ, તું શું હતો તને ખબર નથી, મારે કહેવાની જરૂર નથી. કેટલાક યોગીઓ હોય છે ને, યોગ સાધના કરે છે, અથવા કેટલાક જ્યોતિષીઓ જ્યોતિષની સાધના કરે છે, અને એમ કહે છે કે પૂર્વ જન્મમાં શું હતા, અત્યારે તમે આ જન્મમાં ગિરીશભાઈ ઠાકર છો, તો પૂર્વ જન્મમાં શું હતા, એવું કહે છે, શોધે છે. સાચું છે કે ખોટું એને માપવાનું આપણી પાસે કોઈ યંત્ર નથી, માની લઈએ સાચું, તો પણ કેટલું, એક જન્મ, બે જન્મ, ત્રણ જન્મ, યોગીઓ પોતાની યોગની સાધના કરીને આ પામવાનો પ્રયત્ન કરે કે હું પૂર્વ જન્મમાં શું હતો, તો એની સાધના મર્યાદિત થઈ ગઈ, કારણ કે અંદરનું ચૈતન્ય તો સનાતન છે અને સતત ચાલુ રહેલું છે, નિરંતર છે, અને એનો સમગ્ર બ્રહ્માંડના પરમ ચૈતન્યની સાથે સીધો નાતો છે, એને પ્રાપ્ત કરવાનું છે. એટલે કૃષ્ણે અહીંયા કહ્યું કે ભાઈ જો તું આ ના સમજ, અર્જુનનો પ્રશ્ન હતો ને, પ્રશ્નનો જવાબ રૂપે કહે છે કે તમે કૃષ્ણ મથુરામાં જન્મેલા, તમે સૂર્યને કહ્યું એ વાત કેવી રીતે સમજી શકાય, તો કહે છે કે સમજવાની જરૂર નથી તારે, એ એ આ જે કૃષ્ણ છે, વાસુદેવ કૃષ્ણ છે, વસુદેવ ને દેવકીનો પુત્ર કૃષ્ણ છે, એ કૃષ્ણ નહીં, અંદર એનો જે પરમાત્મા છે, જે પોતાની રીતે પોતાના જ્ઞાનથી અવતાર ધારણ કરે છે, અને તું

પોતાના જ્ઞાનથી નહીં, પોતાની રીતે નહીં, પણ પોતાના કર્મોને આધીન થઈને અવતાર ધારણ કરે છે. એટલે તને ખબર નથી, મને ખબર છે, હું બધું જાણું છું, તું નથી જાણતો. પણ તું નથી જાણતો એટલું તું જાણતો હોય તો આ બસ છે. મોટા મોટી વાત અહીંયા હોય છે, જ્ઞાન ને અજ્ઞાન ની વાત આવે ને ત્યારે સાચું જ્ઞાન એ છે કે હું શું નથી જાણતો એની મને ખબર હોય. કોઈ સર્વજ્ઞ છું એવો દાવો કરે તો એ હંમેશા ખોટો પડે. તું આ નથી જાણતો ભાઈ, શું નથી જાણતો તો કે આ જન્મ જન્માંતર નો જે નાતો છે, કેમ એક જન્મ માંથી બીજા જન્મમાં દર્શનોએ આનો બહુ અભ્યાસ કર્યો છે અને સૂક્ષ્મ શરીર ને લિંગ શરીર ને એની બધી વાતો આપણને દર્શનોમાં જઈએ તો જોવા મળે. આપણે અત્યારે દર્શનોમાં જવું નથી, પણ આપણે આટલું સમજી શકીએ કે અહીંયા અર્જુન ના બદલે આપણે માણસ શબ્દ મૂકી દઈએ તો માણસ પોતાના પૂર્વના કે આવનારા જન્મને જાણતો નથી. જાણે છે, શું જાણે છે, જે તારીખે જન્મ્યો તે અને જતો રહેતો, જે તારીખે જતો રહ્યો તે, તેના સ્વજનો જાણતા હોય તે. વ્યક્ત મધ્ય છે આ, મધ્ય ભાગ છે. એના પહેલા પણ અને એના પછી પણ એનું અસ્તિત્વ નિરંતર ચાલુ રહે છે, એ ચૈતન્ય છે. જો ઈશ્વરની જ વાત કરવી હોય તો કૃષ્ણ આગળ કહે છે ગીતામાં કે અજોપી સન નવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયા. હું સંભવામી, સંભવામી યુગે યુગે, આપણે બહુ જાણીતું વાક્ય છે સંભવામી યુગે યુગે, આવશે ત્યારે આપણે જોઈશું. સંભવામી, હું મારી જાતને પ્રગટ કરું છું. સંભવામી એટલે કોઈ એમ કે પ્રભાસની અંદર ભગવાન શંકર, ભગવાન કૃષ્ણ અમુક તારીખે ગુજરી ગયા, પેલા પારધીનું બાણ વાગ્યું ને, નહી એને ગુજરી જવાનું હોય જ નહીં. કારણ કે એ અજો પિસન અવ્યયાત્મા. ઈશ્વર શું છે? અજ, અજન્મા તત્વ છે. જે પરમ તત્વની આપણે ઉપાસના કરવાની છે એ અજન્મા તત્વ છે. જે દેખાય છે તે શરીર છે, અંદર તત્વ છે, અજ છે. અજ એટલે અજન્મા, અને જો અજ છે એટલે અજન્મા છે તો અવિનાશી પણ છે. જન્મે ઉત્પન્ન થાય તેનો નાશ થાય એવો એક સાદો સિદ્ધાંત છે. મેં પહેલા કહ્યું એમ નાશતો થતો નથી, પણ એના સ્વરૂપનો એ નાશ થાય. તો અજોપિસન, એક વાત, હું અજન્મા છું. એટલે પહેલા કહ્યું કે મારા ઘણા જન્મો થયા છે, તો એ જન્મ શબ્દ શરીરને માટે રાખી મૂક. હું અજ છું, અજન્મા. ન જાયતે મ્રિયતે વા કદાચ નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. અજઃ, અને અજઃ છે માટે અવ્યયાત્મા, માટે એ અવિનાશી સ્વરૂપ છે, અવિનાશી છે. જેનો જન્મ નથી એનો નાશ નથી. તો જે ઈશ્વર તત્વ છે એ ઈશ્વર તત્વ અજન્મા છે, એનો જન્મ, તત્વનો જન્મ થતો નથી. એ તો છે, અને થતો નથી જન્મ માટે એનો નાશ થતો નથી. અવ્યય આત્મા, અવ્યય સ્વરૂપ, અવિનાશી સ્વરૂપ એનું છે. એનું એનું સ્વરૂપ જ અવિનાશીનું છે. અવ્યય છે એમ કહીને બેરે જુદા નથી કરતા ગુણગુણીને. અવ્યય આત્મા, અવિનાશી સ્વરૂપ. અને ત્રીજું કહ્યું તે ભૂતાનામ ઈશ્વરોપી, પ્રાણી માત્રનો ઈશ્વર, શાસક, પ્રાણી માત્રનો ઈશ્વર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ,

0: અને ઈશ્વર કહીએ શાસક, પ્રાણી માત્રનો શાસક. આ બધું નિર્ધારિત કરનાર ત્રણ વસ્તુઓ, ત્રણ વિશેષણો અહીંયા પોતાની જાત માટે ઉમેર્યા. અજહા, અવિનાશી અને પ્રાણી નામ ઈશ્વર, અને પ્રાણી માત્રનો ઈશ્વર. મેં કહ્યું એમ કરતું અકર્તું અન્યથા વા કરતું સમર્થ, એનું ઐશ્વર્ય, એ ઐશ્વર્યનું માપ ન કાઢી શકાય, કારણ કે માપ કાઢનાર આપણે મર્યાદિત છીએ. જે સ્વયં મર્યાદિત છે એ સમગ્ર અમર્યાદિત નું માપ કેવી રીતે કાઢી શકે, એને કેવી રીતે ઓળખી શકે? ઐશ્વર્ય કેટલું એનું લક્ષણ આપવા જાય તો એ નિષ્ફળ જાય. અજો પિસન, અજન્મા હોવા છતાં, જો આ અગત્યનું છે. સન, અજો પિસન, અજ હોવા છતાં, અજન્મા હોવા છતાં. સેકન્ડ, બીજું, અવ્યયાત્મા, અવિનાશી સ્વરૂપ હોવા છતાં. અને ત્રીજું શું આવ્યું? પ્રાણી નામ ઈશ્વરોપિસન, અને પ્રાણી માત્રનો ઈશ્વર હોવા છતાં હું સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, પોતાની પ્રકૃતિને અધિષ્ઠાનમાં રાખીને એને આધારે થઈને સ્વમાયા, આત્મમાયા, પોતાની માયા વડે પોતાની જાતને પ્રગટ કરું છું. આને અવતાર કહેવાય અને પેલાનો જન્મ કહેવાય, આટલો જ ફેર છે. અહીંયા આખો અવતારવાદ શરૂ થાય છે. આને સમજવો જોઈએ કે ઈશ્વર તત્વ અને મનુષ્ય તત્વ એની અંદર કઈ જગ્યાએ દેખી તો ભેદ આપણને જોઈ શકાય છે. તો એ પ્રમાણે આપણે કૃષ્ણ પોતાના અવતારની, પોતે શા માટે અવતાર ધારણ કરે છે અને આ જગતનું સર્જન સૃષ્ટિ વગેરે કેવી રીતે સંચાલિત થાય છે એની વાત આગળ કરવાના છે. હવે પછીના આપણે પ્રકરણની અંદર આ વસ્તુને વધારે વિગતવાર જોઈશું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માણતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

0: હવેથી વોઇસ ઓફ સાયન્સ નામની આ શ્રેણીની શરૂઆત થાય છે. સાયન્સ કોમ્યુનિકેશન ને રિલેટેડ આ આર્ટિકલ્સ અહીંથી ડોક્ટર એમ વી હાથીના સ્વરમાં આપ સૌના માટે પ્રસ્તુત કરવામાં આવશે. તો સાંભળતા રહો, મસ્ત રહો, ટ્યુન રહો 90.4 FM ની સાથે વોઇસ ઓફ સાયન્સમાં.
1: નમસ્તે શ્રોતા મિત્રો, હમણાં જ નીટની બહુ મહત્વની પરીક્ષા ગઈ. 22-23 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી અને આપ સૌને ખબર છે કે આ પેપર લીક થઈ ગયું અને પરીક્ષા ફરી લેવાની પરિસ્થિતિ ઊભી થઈ. એની વાત હું જાજી કરવાની નથી. એના સંદર્ભમાં ભવેનભાઈ કચ્છીએ 6-2 બુધવારની સતદલ પૂર્તિમાં આને લગતું એના પરીક્ષાઓના પહેલા એટલે બહુ જ યોગ્ય ટાઈમે લેખ લખ્યો છે. એ આપ સૌને ખાસ કરીને 11-12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓને, શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈને માટે આ દિશાસૂચક આંગળી ચીંધનારો છે. આવો, હેડિંગ અને સબ હેડિંગ: સપનાના વાવેતરની સિઝન. ₹58,000 કરોડનો ભારતનો કોચિંગ ઉદ્યોગ. ટોચની એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાનો કઠિન પડકાર. રાજસ્થાનમાં આવેલું અનોખું શહેર કોટા કોચિંગ કેપિટલ તરીકે ઓળખાય છે. દેશની ટોચની 10 IIT કે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો 25 લાખમાંથી ટોચના 1.5% મેરિટ લિસ્ટમાં આવવું પડે. મેઇન હેડિંગ અને આ બે સબ હેડિંગ સાથે ખૂબ જ સરસ સૂચક શરૂઆત ભવેનભાઈએ કરી છે. સૌજન્ય ભવેન કચ્છી. ભલે અગાઉના વર્ષોની તુલનામાં

અવનવી કારકિર્દીઓના દ્વાર ખુલ્યા હોય, પણ ભારતમાં તે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ પડશે કે વાલીઓ અને તેજસ્વી વિદ્યાર્થીઓનું લક્ષ્ય મેડિકલ કે એન્જિનિયરિંગના ઉત્કૃષ્ટ અભ્યાસ માટે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવાનું છે, જ્યાં ફીનું ધોરણ પણ સરકારી રાહે ઓછું હોય. આવી મેડિકલ કે એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવ્યા પછી વિદ્યાર્થીની લાઈફ ઉદાહરણીય બની જતી હોય છે. મહત્વની પરીક્ષા 12મા ધોરણ પછી આ રીતે ઉત્કૃષ્ટ કે ભારતની ટોચના રેન્કની એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે JEE જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ અને મેડિકલ કોલેજ ડેન્ટલ પણ માં અભ્યાસ કરવા માટે 12મા ધોરણ પછી NEET નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ માટે નિર્ણાયક મનાય છે. એન્જિનિયરિંગમાં 2 GE એક્ઝામ હોય છે, 1 GE મેઇન કે જેના મેરિટ લિસ્ટના આધારે સામાન્ય રીતે દેશની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NIT કોલેજો અને કેન્દ્ર સરકારના ફંડથી ચાલતી એન્જિનિયરિંગ કોલેજોનો સમાવેશ થાય છે. આ મેઇન એક્ઝામના ટોપર્સની ઈચ્છા સ્વાભાવિક રીતે દેશની IIT કોલેજોમાં પ્રવેશ લેવાનો હોય છે. તેઓએ જી એડવાન્સ પરીક્ષામાં ઉચ્ચ રેન્ક મેળવવાના રહે છે. રાજસ્થાનમાં આવેલા કોટામાં દેશભરમાંથી સરેરાશ 1.5 લાખ વિદ્યાર્થીઓ કોચિંગ માટે જી એડવાન્સના ટોપર લિસ્ટમાં સ્થાન પામવાના સ્વપ્ન સાથે આવતા હોય છે, જ્યારે NEET માટે 1.5 લાખ વિદ્યાર્થીઓ કોટાને શિક્ષણ સંપાદન માટેની કર્મભૂમિ બનાવે છે. કોચિંગ કેપિટલ 1980ના દાયકામાં થોડાક શિક્ષકો દ્વારા શરૂ થયેલું ટ્યુશન મોડેલ આજે કરોડો રૂપિયાના ઉદ્યોગમાં બદલાઈ ગયું છે. આજે કોટાને ભારતની કોચિંગ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. જરા વિચારો, દેશના કોઈ શહેરની વસ્તી જેટલા વિદ્યાર્થીઓ જ કોચિંગ માટે હોય તો તેઓ માટેના શિક્ષકો, રહેવા માટેના ઘર, હોસ્ટેલ, કેન્ટીન, ધાબા, રેસ્ટોરન્ટ, પેઇંગ ગેસ્ટ સગવડ, મેસ, બુકસ્ટોર, સ્ટેશનરી દુકાનો, ઝેરોક્સ સેન્ટર્સ, બેંક, રિયલ એસ્ટેટની દુનિયા અને તેમાં સામેલ સ્ટાફ, વેપારી વર્ગ બધું જ ઉમેરીએ તો કદાચ વિશ્વની એકમાત્ર આવી કોચિંગ નગરી હશે, સંપૂર્ણ શૈક્ષણિક ઇકોસિસ્ટમ પણ કહી શકાય. શિક્ષણનું પ્રતિબિંબ, ભલે ભારતમાં નવી શિક્ષણ નીતિનું આગમન થયું હોય, ગૂગલ જેવી વિશ્વની ટોચની કંપની કહેતી હોય કે તેઓ હવે ડિગ્રીને નજરમાં રાખીને કોઈને જોબ નથી આપવાના, અમે વિદ્યાર્થીનું જે તે વિષયમાં ઊંડાણપૂર્વકના જ્ઞાનને મહત્વ આપીશું, આમ છતાં ભારતમાં રેન્ક રેસની શિક્ષણ પ્રથા નાબૂદ નથી થઈ શકી તે હકીકત છે. તેમાં પણ હવે તો વિશ્વની ટોચની યુનિવર્સિટી જોડે જોડાઈને ઓનલાઈન શિક્ષણ પણ પ્રાપ્ય છે. અધૂરામાં પૂરું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણી જોબ છીનવી લેવાની છે, છતાં તે પડકારને નજરઅંદાજ કરીને હજુ જૂની માનસિકતા સાથે શિક્ષણ જગત ચાલે છે. કોચિંગ એટલે ઉદ્યોગ. ભારતમાં હાલ ₹58,000 કરોડનો કોચિંગ ઉદ્યોગ છે. જી હા, કોચિંગ હવે શિક્ષણ નહીં પણ ઉદ્યોગ જેટલું કદ ધરાવે છે. ભારતમાં આ પ્રકારના માર્ગલક્ષી શિક્ષણની બધી ઘટવાની જગ્યાએ હજુ વધુ વિરાટ સ્વરૂપ ધારણ કરવાની છે. 2031માં કોચિંગ ઉદ્યોગની વર્થ ₹1.45 લાખ કરોડ સુધી થઈ જશે તેમ મનાય છે. આ વૃદ્ધિ માત્ર સંખ્યામાં નથી, તે માતા પિતાની ચિંતાઓ, વિદ્યાર્થીઓના સપનાઓ અને સમાજના સક્સેસ નેરેટિવનું પરિણામ છે. GST આવકમાં પણ આ ઉદ્યોગની વૃદ્ધિ દેખાઈ રહી છે. માત્ર 4 વર્ષમાં ₹2,240 કરોડથી ₹5,517 કરોડ સુધીનો ઉછાળો નોંધાયો છે. વાલી પર જંગી બોજ. પોતાની વાત કરીએ તો IIT GE માટે 2 વર્ષનો કોર્સ સામાન્ય રીતે ₹8 થી ₹12 લાખ સુધી હોય છે, પરંતુ જ્યારે હોસ્ટેલ, મેસ, સ્ટડી મટીરીયલ, ટેસ્ટ સિરીઝ અને અન્ય ખર્ચ ઉમેરાય છે ત્યારે કુલ ખર્ચ ₹15 થી ₹25 લાખ સુધી પહોંચી જાય છે. કોટાના કોચિંગ થકી વાર્ષિક આવક જ ₹7,000 કરોડ જેટલી છે. આવું જ NEET પરીક્ષા માટેનું ગણિત છે. ઘણા માતા પિતા માટે આ ખર્ચ સહન કરવો સહેલો નથી. લોકો જમીન વેચે છે, લોન લે છે, સોનાના દાગીના ગીરવે મૂકે છે. અહીં પ્રશ્ન ઉભો થાય છે, શું આ રોકાણ હંમેશા સફળતામાં ફેરવાય છે? કઠોર હકીકત, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ GE મેઇન અને GE એડવાન્સ આપે છે,
પરંતુ આઈઆઈટીમાં બેઠકોની સંખ્યા ખૂબ મર્યાદિત છે. દેશમાં

23 આઈઆઈટી કોલેજો છે જેની કુલ બેઠકો અંદાજે 17,000 છે. બીજી રીતે જોઈએ તો એનઆઈટી અને આઈઆઈટી સહિત મળીને આશરે 40,000 થી 45,000 બેઠકો દેશમાં છે. આની સામે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષમાં તક મળતી બે પરીક્ષામાં કુલ 23 લાખ હોય છે, તેમાંથી 2.5 લાખ વિદ્યાર્થીઓ જ જી એડવાન્સ માટે ક્વોલિફાય થાય છે. આ વિદ્યાર્થીઓ જ આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાના રેસ માટે હકદાર છે. તેમાં પણ આ વિદ્યાર્થીઓનું સ્વપ્ન દેશની ટોચની 10 આઈઆઈટીમાંથી કોઈ એકમાં અને તે પણ પસંદગીના વિષયમાં પ્રવેશ મેળવવાનું હોય છે. 10 ટોચની આઈઆઈટી કોલેજનો બેઠકો તો 12,000 માંડ હોય છે. આનો અર્થ એ થયો કે આવી ટોપ 10 આઈઆઈટીમાં પ્રવેશ મેળવવા 2.5 લાખ ચુનંદા વિદ્યાર્થીઓમાંથી 1% આવવો પડે. સ્પર્ધા એટલી તીવ્ર છે કે 99% મેળવનાર વિદ્યાર્થીઓ પણ ઘણી વખત ટોપ આઈઆઈટીમાં પ્રવેશ મળતો નથી. ઘણી વખત તેને ગમતી બ્રાન્ચમાં પ્રવેશ ન મળે તો આ હદની મહેનત અને સફળતા જતી કરી વધુ એક આગામી વર્ષની પરીક્ષા આપવાનો નિર્ણય લેતા હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની 28,000 બેઠકો માટે તો 25 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. અહીં પણ 1% વિદ્યાર્થીઓને જ તક મળે છે. એનો અર્થ એમ થયો કે કોટા સહિતના ભારતના રૂપિયા 56,000 કે 58,000 કરોડના કોચિંગ ઉદ્યોગનો હિસ્સો બનવાથી દેશની ટોચની 45,000 એનઆઈટી અને આઈઆઈટી તથા અન્ય ટોચની સંસ્થામાં બેઠકો ભરવા માટે દર વર્ષે 25 લાખ વિદ્યાર્થીઓ કોચિંગ લે છે અને પરીક્ષા આપે છે, જેમાંથી 1% વિદ્યાર્થીઓ ટોચની 23 આઈઆઈટી અને 31 એનઆઈટી કોલેજોની કુલ અંદાજે 45,000 બેઠકોમાં પ્રવેશ મેળવી શકે છે. જી મેઇનમાં 100% મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી 12-15 વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના કોટા સ્થિત સંસ્થાઓમાંથી આવે છે. 98 થી 100% મેળવનારામાંથી 65% વિદ્યાર્થીઓ પણ કોટામાં કોચિંગ લઈ ચૂક્યા હોય છે. આ જ કારણે દેશમાં કોટા માટે ક્રેશ છે, એક યજ્ઞ છે. પણ વાલીઓએ એટલું પહેલેથી સમજી લેવાનું છે અને તે સ્વીકારીને જ કોટા કે મોઘા કોચિંગમાં તેમના સંતાનને મૂકવાના છે કે આ માત્ર સમગ્ર ભારતના એન્જિનિયરિંગની ઉત્કૃષ્ટ કોલેજમાં અભ્યાસ કરવા માગતા 25 લાખ વિદ્યાર્થીઓમાંથી 1 થી 1.5% જેટલા વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં આવવાનો યજ્ઞ છે. 0.5% માર્જિનનું અંતર પણ નિષ્ફળ પ્રયત્ન તરીકે જોવાય છે. આઈઆઈટીમાં દર 4 એડમિશનમાંથી 1 કોટામાં કોચિંગ લેનાર હોય છે. આવા ટ્રેક રેકોર્ડને લીધે જ કોટા ફેક્ટરી તરીકેનું તેનું લેબલ પણ પ્રાપ્ત કરી શક્યું છે. અને તમને સૌને ખ્યાલ હશે કે ઓટીટીમાં કોટા ફેક્ટરી સીઝન 1 અને સીઝન 2 પણ આવી ગઈ છે. મેં પણ જોઈ છે અને હું પણ શિક્ષણ જગત સાથે સંકળાયેલો છું. પ્રવેશ થતા હતાશા વિદ્યાર્થી 98.5% લાવે અને કદાચ આઈઆઈટીમાં પ્રવેશ મળતો હોય છતાં પણ પસંદગીના વિષયમાં પ્રવેશ ન મળે ત્યારે સૌથી વધુ હતાશા સાંપડતી હોય છે. આ સિલેક્શન વિરુદ્ધ સપના વચ્ચેનું અંતર જ વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ ઉભું કરે છે. કોટામાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધતું પ્રમાણ પણ આપણા દૂષિત શિક્ષણ મોડલનો વરવો ચહેરો છે. રોજ 6 કલાક કોચિંગ, 9 કલાકથી વધુ અભ્યાસ, 24 કલાક જ્યાં જુઓ ત્યાં નજર સામે પુસ્તકો, વિદ્યાર્થીઓ અને માનસિક બીમાર થઈ જવાય તેવું તીવ્ર હરીફાઈની દુનિયા અને ચર્ચા જ જોવા મળે. કોચિંગમાં લેવાતી વારંવારની પરીક્ષા પાછળ ધકેલાયા પછી ઉપર આવવા માટે ઊંઘ હરામ થઈ જાય છે. માતા પિતાની અપેક્ષાઓ આ બધું મળીને એક એવો માહોલ બનાવે છે જ્યાં નિષ્ફળતા વ્યક્તિગત નિષ્ફળતા બની જાય છે. વિદ્યાર્થીની નજર સામે જ વાલીએ ખેતર, ઘર, ઘરેણા વેચ્યા હોય છે, મોટી રકમની લોન લીધી હોય છે. વિદ્યાર્થીને લાગે છે કે તે 1.5% ટોપર્સમાં નહીં આવી શકે અને નાસીપાસ થઈને આત્મઘાતી વિચારો કરતા થઈ જાય છે. યાદ રહે, આ બધા વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય છે, પણ અહીં તો દેશના જી એડવાન્સ માટે કે નીટમાં ટોપર્સમાં ક્વોલિફાય થવા 1-1.5% નથી આવી શકાતું તેને નિષ્ફળતા મનાય છે. નીટમાં તીવ્ર સ્પર્ધા. એન્જિનિયરિંગ એમ દર વર્ષે સરેરાશ 22 લાખ વિદ્યાર્થીઓ દેશની ટોચની મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપે છે. તેમાં પણ આઈઆઈટી પ્રવેશ જેવી જ હરીફાઈ છે. ટોચની 10 મેડિકલ કોલેજોમાં તો 1582 બેઠકો માંડ છે. અન્ય 10 કોલેજો ઉમેરો તો માંડ 835

કર્મો છે. હા, બધી મેડિકલ અને ડેન્ટલ કોલેજોની બેઠકો નીટના આધારે જ ભરાતી હોય. સરકારી અને ખાનગી મળીને 2,50,000 બેઠકો છે, પણ તેમાંથી 1/2 ઉપરાંતની ખાનગી મેડિકલ કોલેજ છે, જે માટે 75,00,000 થી 1,00,00,000 કુલ પેકેજની તૈયારી રાખવી પડતી હોય તેવી ઘણી મેડિકલ કોલેજોની બેઠક ભરાતી નથી. તેથી શૂન્ય નીટ માર્ક સાથે પણ જેઓ મોંઘી ફી આપવા માંગતા હોય તેઓને પ્રવેશ મળે છે. આ બહુ જ અગત્યનું વાક્ય છે. આમ જે વિદ્યાર્થીઓને દેશની ટોચની મેડિકલ કોલેજમાંથી કોઈ એક અથવા ઓછી ફી સાથે સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવો છે તેઓએ 25,00,000 નીટના પરીક્ષાર્થીમાંથી 1% તો ઉપરસમાં તો આવવું જ પડે છે. ભારતના કોઈ પણ રાજ્યમાં અભ્યાસ કરવા જવાની તો તૈયારી રાખવી જ પડે. અને છેલ્લે સપનાની દુનિયા, એકંદર એમ કહી શકાય કે કોચિંગ ઉદ્યોગ સપનાઓ વેચે છે. અહીં સફળતા અને નિષ્ફળતા વચ્ચેની લાઈન ખૂબ પાતળી છે. લાખો વિદ્યાર્થીઓ સપના લઈને આવે છે, થોડા સફળ થાય છે, બાકીના અનુભવ લઈને પાછા ફરે છે. સુસંદર સુંદર વાક્યથી ભવેનભાઈએ એમની આ ટોક પૂરી કરી છે. એક ઉલ્લેખ કરવો જરૂરી છે આના વચ્ચે, ઓપરેશન સિંદૂરનું 1 વર્ષ પૂરું થયું. અજય હિન્દુસ્તાનના એ 88 કલાક જ્યારે આપણા પ્રહારથી પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું હતું. આપણે ઐતિહાસિક ઘટના હતી. આપણી જે બ્રાન્ચીસ છે સૈનિકોની, દરેક જુદી જુદી, એને આપણે ગૌરવથી જોઈ શકીએ અને એને જરૂર યાદ કરવી પડે. એટલે આની થોડીક વાત કરી અને મારી આ ટોક પૂરી કરીશ. તમને મોટા ફેક્ટરીની વાત વિચાર કરતા કરી મૂકશે એવું મને ચોક્કસ લાગે છે. થોડાક તબક્કાઓમાં આપણે ઓપરેશન સિંધુની વાત કરી. બહુ ઝડપથી 6-7 મે રાત્રે 1:05 થી 1:27 કલાક શું થયું? ભારતીય વાયુસેનાએ 23 મિનિટમાં પીઓકે તરફ પાકની અંદર 9 આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા હતા. 100 આતંકી માર્યા ગયા હતા. સાંજે પાકે મિસાઇલ લાગી હતી. 15 શહેર નિશાન પર હતા, પરંતુ આપણી એર ડિફેન્સ સિસ્ટમે વળતો પ્રહાર કર્યો હતો. ત્યાર પછી 8 મે મોડી રાતે 2:30 સવારે 4 કલાક, પછી 9 મે રાત્રે 10:30 થી 1:55 વાગે, અને 10 મે બપોરે 3:35 થી 5:33. શું થયું? પાક ગભરાયું. તેમના DGMOએ ભારતીય સમકક્ષને ફોન કરીને યુદ્ધ રોકવા માટેની આજીજી કરી. 5:33 કલાકે વિદેશી સચિવ વિક્રમ મિસરીએ તેની પુષ્ટિ કરી. તેમણે તેમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતાને નકારી હતી. તો આ વાત પણ કરી અને મારી આજની ટોકને વિરામ આપું છું. મસ્ત રહો, વ્યસ્ત રહો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હેલો, હાય, નમસ્કાર. આજ મેં આપકે લિયે એક બહોત અચ્છી સી કિતાબ લેકર આઈ હું. હમને કઈ આત્મકથાએં પઢી હૈ, કઈ આત્મકથાએં હમને સ્કૂલ કે જમાને મેં લિખી હોગી, પર કભી આપને સુની હૈ એક ગધે કી આત્મકથા? તો હા, આજ હમ એક પુસ્તક શરૂ કરને જા રહે હૈ ઓર ઉસી પુસ્તક કા નામ હૈ એક ગધે કી આત્મકથા. કિતાબ જિન્હોને લિખી હૈ ઉનકા નામ હૈ કૃષ્ણ ચંદર જી. તો શરૂ કરતે હૈ. શરૂઆત મેં લિખા હૈ, ઇસકે પઢને સે બહોતો કા ભલા હોગા. મહાનુભાવ, મેં ના તો કોઈ સાધુ સંન્યાસી હું, ના કોઈ મહાત્મા ધર્માત્મા, ન શ્રી 108 સ્વામી ગહમ ગહમાનંદ કા ચેલા હું, ન જડી બૂટીઓ વાલા સૂફી ગુરમુખ સી મજેલા હું, ન મેં વૈદ હું, ન ડોક્ટર, ન કોઈ ફિલ્મ સ્ટાર હું, ન રાજનીતિજ્ઞ. મેં તો કેવલ એક ગધા હું જિસે બચપન કે દુષ્કર્મો કે કારણ સમાચાર પત્ર પઢને કા ઘાતક રોગ લગ ગયા થા. હોતે હોતે યહ રોગ યહાં તક બઢ ગયા કે મેને ઈંટે ધોને કા કામ છોડ કર કેવલ સમાચાર પત્ર પઢના આરંભ કર દિયા. ઉન દિનો મેરા માલિક દબ્બુ કુંભાર થા જો બારાબંકી મેં રહેતા થા, જહાં કે ગધે બહોત પ્રસિદ્ધ હૈ ઓર સૈયદ કરામત અલી સાહબ બારેટલા કી કોઠી પર ઈંટે ધોને કા કામ કરતા થા. સૈયદ કરામત અલી સાહેબ

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

हेलो पालनपुर 90.4 मेगाहर्ट्ज पर हूँ छु आरजे एआर आप सौनो दोस्त अने आप सौनो होस्ट आपणे आपणी मातृभाषा गुजराती साहित्यनी केटलीक सुंदर मजानी ऐतिहासिक जानकारी आपनारी आपणा ज्ञानमां वधारो करे अने आपणा जीवनमां हकारात्मकताने लई आवे तेवी बातोने અહીંયા રેડિયો પરથી વહેંચીએ છીએ. હમણાં શરૂઆત કરી છે મેં જે પુસ્તકની, એનું નામ છે સૌમ્ય તેજસ્વિની. માં સરસ્વતીના આ નામ પરથી આપણા જ પોતાના એવા લેખક અને સંસ્કૃતવિદ, નાટ્યવિદ એવા ડૉક્ટર ગિરીશભાઈ ઠાકરે પોતાના સોમનાથના સંસ્કૃત યુનિવર્સિટીના ઓએસડી પદ પર રહ્યા તે સમય દરમિયાન અનુભવેલા, જાણેલા અને કેટલીક બાબતોની સ્પષ્ટતા થયા બાદ તેમણે તેવા પ્રસંગોને, તેવી વાર્તાઓને અહીંયા રજૂ કરી છે આ પુસ્તકમાં. ગુજરાત ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા પ્રકાશિત આ પુસ્તકના અંશો હું આપ સૌને સંભળાવી રહ્યો છું. તેના પ્રકરણ એક અને પ્રસ્તાવનાની આપણે વાત ગત એપિસોડમાં કરી હતી અને પ્રકરણ એકની શરૂઆતમાં જેનું નામ છે યાજ્ઞવલ્ક, એની વાત આપણે શરૂ કરી હતી કે જેમાં ગુરુજી તેને કહે છે કે આપણે આપણા રાજાને દર સવારે આશીર્વાદ આપવા આપણા આ ગુરુકુળમાંથી એક વ્યક્તિને, એટલે કે મારા શિષ્યને મોકલવો એવું નિર્ધારિત થયું છે અને આવતીકાલે યાજ્ઞવલ્ક્ય તારે જવાનું છે. એ સંવાદ બાદ તેની પસંદગી કેમ થઈ ગુરુજી દ્વારા, તે પ્રશ્નનો જવાબ આપણે આ એપિસોડમાં માણીશું. પરંતુ આ વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર

અરે વત્સ, સાવ એમ નથી. આપણા આશ્રમમાંથી અનેક શિષ્યો ત્યાં જઈ અને આશીર્વાદ પ્રદાન કરીને આવ્યા છે. ભૂરી પ્રકારેણ દક્ષિણા મેળવી ઉત્તમ ભોજનનો આસ્વાદ લઈ આવ્યા છે અને રાજાના વ્યવહારથી તેઓ પ્રસન્ન છે. યાજ્ઞવલ્ક્ય જવાબ આપે છે, હશે ગુરુદેવ, પણ હું, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક છે ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર તેના અંશોને. હશે ગુરુદેવ, પણ હું, અરે વત્સ, તું તો આનર્ત દેશનું રત્ન છે. સાંગ ઋગ્વેદ તને જીવાગ્ર છે, મંત્ર શક્તિનો તું સ્ત્રોત છે, તું ચરાચર જગતનું જ્ઞાન ધરાવે છે. ગુરુજીએ ઉમેર્યું, પણ કદાચ તું તેને જ ઓળખતો નથી. ઠીક, મારો અધ્યાપનનો સમય વ્યતીત થઈ રહ્યો છે. તું બ્રહ્મ મુહૂર્તમાં રાજા પ્રસાદ જાય છે અને રાજાને આશીર્વાદ જળથી અભિષિક્તિ કરી દેવનો કૃપાભાજન બનાવે છે. આ મારી એટલે કે તારા ગુરુની ઈચ્છા છે, તું અનાદર નહીં જ કરે. ભલે ગુરુજી, આપના આશીર્વાદ મારી સાથે હશે, પણ હું કોઈ પ્રાર્થના યાચના નહીં, દક્ષિણા સ્વીકારવા. અરે અરે વત્સ, તું જાતો ખરા? અને એક તેજસ્વી બ્રાહ્મણ યુવાન સૂર્યના અરુણ કિરણો આકાશમાં રંગાવલી દોરે, જીવ માત્રમાં ચૈતન્યનો પ્રવાહ વહેવા માંડે તે પહેલા પોતાના સ્વયં પ્રવાહથી પ્રકાશમાન બની રાજપ્રસાદે પહોંચી જાય છે. પણ રાજાજી તો હજી માંડ નિદ્રાસનમાંથી ઉઠ્યો છે. ઇન્દ્રાસનની સત્તા એની આંખમાં ડોકાય છે. મંત્ર સિદ્ધ અભિષેક જળ લઈને ઉભેલા શિષ્યને જોઈ એનો સત્તા મદ જીભ પર આવી જાય છે. અને પછી જે થવાનું છે તે માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

હજી તો મેં નિંદ્રા માંડ છોડી છે, અત્યારથી ક્યાંથી આવી ગયા આ પાણી ને પાંદડા લઈને? રાજાજી, આ પાણી પાંદડા નથી, મંત્ર સિદ્ધિ જળ છે. આપના પ્રેમાર્થે અભિષેક અને આશીર્વાદ માટે આવ્યો છું. ને એ નાખ પેલા ઘોડાર આગળના ઠૂંઠા પર, ને બોલાવું ત્યારે આવજે. બસ તેજો વધ જેવો કોઈ વધ

હોઈ શકે. તેજસ્વી યાજ્ઞવલ્ક્ય મોં ફેરવી હાથમાં રહેલું અભિમંત્રિત જળ ઠૂંઠા પર નાખીને પાછું જોયા સિવાય ગૌરવાન્વિત પગલે આશ્રમ તરફ ચાલવા માંડ્યો. પણ અરે, રાજા શું જુએ છે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક, કે જેના રચયિતા છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર. સોમનાથની પૃષ્ઠભૂમિ આધારે લખાયેલા આ પુસ્તકના અંશોને. રાજા શું જુએ છે? અભિમંત્રિત જળ જે ઠૂંઠા ઉપર નાખ્યું ત્યાં તો અંકુરો ફૂટ્યા છે. વિલાઈ ગયો રાજા, કોનું અપમાન થઈ ગયું અજાણતા મારાથી. કોઈ દોડો પેલા વિપ્રકુમારને પાછો વાળો. પણ યાજ્ઞવલ્ક્ય તો યાજ્ઞવલ્ક્ય હવે પાછો ફરે? રાજાને નૃપત્વનો દર્પ તો છે જ. આશ્રમમાં ગુરુજીને કહાવે છે, ગઈકાલે આવ્યો હતો તે જ શિષ્યને ફરી મોકલો, અખૂટ ધન સંપત્તિ દક્ષિણામાં મળશે. ગુરુજીએ ફરી હજારો શિષ્યોમાંથી યાજ્ઞવલ્ક્યને શોધી કાઢ્યો, પ્રેમથી પાસે બોલાવ્યો. ગુરુજીને ક્યાં ખબર છે કે કાલે શું બન્યું હતું? વત્સ, ફરી તારે નૃપ સદન જવાનું છે. રાજા તારા પર બહુ પ્રસન્ન છે, ભૂરી પ્રકારે દક્ષિણા દેનાર છે, જઈશ ને? ના ગુરુજી, માફ કરશો, હું એ દર્પિષ્ટ નૃપને આશીર્વાદ આપવા ન જઈ શકું. અરે પુત્ર, આટલો નારાજ કેમ છે? શું થયું? ગુરુદેવ, કૃપા કરીને મને એ રાજા પાસે ન મોકલો, હું એના ભવનમાં કોઈ કાળે જવાનો નથી. નાહમ તાત ગમિષ્યામી શાંત્યર્થ તસ્ય મંદિરમ અવલેપેન યુક્તરસ્ય શુદ્ધયા વિરહિતસ્ય ચ. એ રાજાએ મંત્રોનું અપમાન કર્યું છે, તે ગર્વિષ્ઠ સત્તાના મદમાં ભાન ભૂલેલો છે, તે મંત્રાશિષને યોગ્ય નથી. હું એને અભિમંત્રિત તો ન જ કરી શકું, અભિશામ નથી આપ્યો તે જ પૂરતું છે. ને હવે વાત શું બનશે તે જાણવા મન અધીરું થયું છે. તો મારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર.

અરે પુત્ર, તું આટલો વ્યુત્પન્ન થઈને કેમ ભૂલે છે? રાજાનો તો આપણને મોટો આશ્રય છે. આશ્રમના સંચાલનમાં એની બધી જ રીતે મદદ મળે છે. શાસ્ત્ર પણ કહે છે કે રાજા જ્ઞાની વિરુદ્ધ વર્તન કરવામાં ઔચિત્ય નથી. ચાલ, એના માટે નહીં તો હું તારો ગુરુ, તને આજ્ઞા કરું છું, તું રાજભવન જા. શું યાજ્ઞવલ્ક આ દ્રઢ મનોબળથી પોતાની જાતને સંકલ્પિત

કરનાર શું ગુરુની આજ્ઞા પાળશે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજેઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તક કે જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર તેના અંશોને. પણ યાજ્ઞવલ્ક દ્રઢ મનનો તેજસ્વી યુવાન ભલે ગુરુજીની હોય પણ આવી ખોટી આજ્ઞા માને જ કઈ રીતે? એણે ગુરુજીને સવિનય કહ્યું, ગુરુજી મને માફ કરો, તે રાજા પાસે જવા કૃપયા આદેશ ન કરો. જો હું આ રાજા પાસે મંત્ર પ્રયોગ કરું તો મારી મંત્ર શક્તિ નાશ પામે. મારી પ્રાર્થના છે આપ આવી ધર્મ વિરુદ્ધની આજ્ઞા કરી મને તે ન માનવા વિવશ ન કરો. રાજાને ઘણો આગ્રહ, ગુરુજીનો ઘણો અનુરોધ, પણ યાજ્ઞવલ્ક એકનો બે ન થયો. અપાત્રને આશીર્વાદ ન હોય તો ન જ હોય. હવે ગુરુજીના ગુસ્સાનો પાર નહીં, જોરથી બોલી ઉઠ્યા, ગુરુ આજ્ઞાનો ભંગ કરે છે મૂર્ખ, હું તને બ્રહ્મશાપથી નષ્ટ કરી દઈશ. એટલા જ ગૌરવથી શિષ્ય ઉત્તર વાળ્યો, જો આપ અન્યાય રીતે શાપ આપશો તો મારે અનિચ્છાએ એની પ્રતિક્રિયા આચરવી પડશે. આવા શુદ્ર કારણસર એક ગર્વાંધ રાજા માટે થઈને પોતાની તપસ્યા ભંગ કરવા તૈયાર થાવ તો મારે કહેવું પડશે કે આજથી આપ મારા ગુરુ નહીં ને હું આપનો શિષ્ય નહીં. ગુરુર્પ્યલવ લિપ્તસ્ય કાર્ય કાર્ય જાનતઃ ઉત્પત પ્રતિપન્નસ્ય પરિત્યાગો વિધીયતે. ગુરુજીએ પણ એટલા જ ક્રોધથી આદેશ કર્યો, એમ તો મારું શિષ્યત્વ ત્યજે છે, તો લા મારું આપેલું વિદ્યાધન મને પરત આપી દે. મારી પાસેથી મેળવેલી બધી જ વિદ્યાઓ બધું જ જ્ઞાન ત્યજી દે અને અહીંથી જા. હવે શું થશે તે માણીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એક ક્ષણનો વિલંબ કર્યા સિવાય યુવાન યાજ્ઞવલ્કએ જળપ્રાશન કરીને કહ્યું, જેવી આજ્ઞા, મારું જ્ઞાન હું અહીં સોંપી દઉં છું. નિસ્તેજ થઈ ઢીલા અંગોવાળો કેશમુંડિત યાજ્ઞવલ્ક્ય ઋગ્વેદ સમસ્તું ત્યાં જ વમન કરી અને પ્રભાસ ક્ષેત્ર તરફ ચાલ્યો. કુપાત્રને મંદાધને વેદ મંત્રના આશીર્વાદ ન ઘટે ને એ મંત્ર પ્રયોગ માટે સ્વયં ગુરુ આદેશ કરે તો એ આદેશ પણ શિરોધાર્ય ન હોય, એ માટે ગુરુનું શિષ્યત્વ છોડવું પડે છે તો ભલે, પણ એમાં

ચાલ્યો જ્યાં સ્વયં સરસ્વતી સદેહે નિવાસ કરે છે, જ્યાં સૂર્ય રાશિ પોતાના પરમ તેજો રાશિથી મનુષ્ય પશુ વનસ્પતિ સર્વને ચેતના પ્રદાન કરે છે, એવા પ્રભાસ ક્ષેત્રમાં પગ મૂકતા જ યાજ્ઞવલ્ક ફરી પોતાની જાતને ઉત્સાહથી ભરી દે છે. અને અહીં અહીં તો માતામહ એટલે કે એમના નાનાજી શ્રી વૈશંપાયન સ્વયં વિરાજે છે, અને એ તો જ્ઞાનમૂર્તિ છે, દોહિત્રના શિષ્યત્વને સ્વીકારે જ ફરી જ્ઞાનોપાસના શરૂ થઈ, આંતરિક તેજસ્વીતા ફરી પ્રગટવા માંડી, રાગથી ઢંકાયેલા સ્ફુલિંગ નવપ્રકાશને પામવા માંડ્યું, વિદ્યાઓ સ્વયં ચિત્તમાં ખુલવા લાગી, ને આશ્રમમાં યુવા વ્યાજ્ઞવલ્કને તેજસ્વી છાત્ર તરીકે પોતાને અને સહપાઠીઓને સમૃદ્ધ કરવામાં લાગી ગયો. પણ હા, દીક આ તેજસ્વી યુવાનને અન્ય પાસેથી ભલેને તે મહાજ્ઞાની ગુરુદેવ પણ મળેલું જ્ઞાન ભાગ્યમાં જ નહોતું ને. હવે શું થયું હશે તે માણવા જોડાયેલા રહો. વિરામ બાદ પણ મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ગુરુ વૈશંપાયનથી અજાણપણે પ્રકૃતિનો એક નાનકડો અપરાધ થઈ ગયો. ગુરુજી શોક મગ્ન, અધ્યાપનમાં મન લાગે નહીં, ચિંતન મનન નિર્દિધ્યાસન તો થાય જ ક્યાંથી. શિષ્યો ગુરુજીની આ દશાથી લાચાર. કોઈએ પૂછ્યું, આપને થયું છે શું ગુરુજી? સિદ્ધ પુરુષ પણ આમ કિર્કંતવ્ય મૂળ બનશે તો શિષ્યોનું શું થશે? શું આનો કોઈ ઉપાય ન હોય? ને ગુરુજી બોલી ઉઠે છે, ન કેમ હોય? છે, મારાથી થયેલ અપરાધનું પ્રાયશ્ચિત મારા પુત્રવત શિષ્યો કરે તો એ પ્રાયશ્ચિતના બળે હું પાતક મુક્ત બનું. શિષ્યોને પૂછ્યું, શિષ્યો આપ મારું પ્રાયશ્ચિત કરશો? કરશો ને? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોક્ટર ગિરીશ ઠાકર લિખિત સૌમ્ય તેજસ્વીની પુસ્તકના અંશોને. તેજસ્વી યાજ્ઞવલ્ક બોલી ઉઠે છે, બધાનું શું કામ છે? હું એકલો આ કામ કરી તો લઈશ. આ બધા મુનિઓને કષ્ટ શા માટે? તેઓ બધા ભલે પોતપોતાના સ્વકીય કાર્યોમાં લીન રહે. અહમેકમ કરિષ્યામી તિષ્ઠંતુ મનુયસ્વી ત્વમે. ગુરુ અને માતામહ વૈશંપાયને આ સાંભળ્યું, ક્ષુબ્ધ તો હતા જ. યાજ્ઞવલ્કની વાણીમાં એમને ભારોભાર અહંકારનો ટંકાર સંભળાયો. આટલું અભિમાન? તને ખબર છે તું બીજાઓનું અપમાન કરી રહ્યો છે? તું બધા તેપસ્વીઓને નિસ્તેજ સમજીને જાતને સર્વશ્રેષ્ઠ બતાવવા માંગે છે? ધિક્કાર, મને આવો દુર્મતી દુરાભિમાની શિષ્ય ન કપે. જા, મારા આપેલા અધ્યયનનો ત્યાગ કરીને જા અહીંથી. યાજ્ઞવલ્કે મૂર્તિમઢ સ્તબ્ધ ગુરુજીને સમજાવવાના બધા જ પ્રયત્નો, મારો આવો કોઈ આશય નહોતો અને નથી જ, કૃપા કરો. પોતાના માટે પેદા થયેલા પૂર્વગ્રહને દૂર કરવા બધા જ પ્રયત્નો યાજ્ઞવલ્કએ કર્યા, પણ વ્યર્થ. ગુરુજી એને સમજવા તૈયાર જ નહીં. ફરી બ્રહ્મતેજ જાગી ઉઠ્યું અને ફરી અંતરાત્માએ વિદ્રોહ પોકારી ઉઠ્યો. હવે શું થશે તે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

યાજ્ઞવલ્કના બધા જ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને છેલ્લે ગુરુજી ન માન્યા તે ન માન્યા. એટલે યાજ્ઞવલ્કે વિચાર્યું, તો પછી આ પ્રમાણે સત્યને સમજનાર વિપરીત બુદ્ધિ પેદા કરનારની વિદ્યા મને ન જોઈએ. હૃદય ચિરાઈ જાય છતાં યાજ્ઞવલ્કે એ જ બોલી શક્યા, મારા જેવો શિષ્ય જો આપને ન જોઈએ તો મારે વિપરીત સમજનાર ગુરુ ન જોઈએ. અને આમ કહી તે ત્યાંથી વિદાય લે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન પર સૌમ્ય તેજસ્વીની ડોક્ટર ગિરીશભાઈ ઠાકર લિખિત આ પુસ્તકના અંશોને આરજે એઆર એટલે કે મારા સ્વરમાં. યાજ્ઞવલ્ક ત્યાંથી પણ હવે નીકળી જાય છે. તેઓ કહે છે કે આવું વિરુદ્ધ સમજનાર ગુરુ પણ મને ન ખપે અને આશ્રમમાંથી કોપી માત્ર લઈને ફરી દસેય દિશાઓના શરણે બે બે વાર પોતાના જ તેજસ્વીતાએ પોતાને બાળ્યા છે. હવે હવે ક્યાં ગુરુ શોધવું ને કયા, હવે તો આત્મદીપ બનવું જોઈશે. વિચાર મંથન કરતા કરતા પહોંચ્યા ત્રિવેણી સંગમ. હિરણ્યા, કપિલા અને સરસ્વતીને પ્રણામ કર્યા. પરમ પ્રકાશમાન ભગવાન ભાસ્કર સાથે આંખ ઠેરવી એક તેજ બીજા તેજને આલંગી રહ્યું. નિશ્ચય થયો, સ્વયં સૂર્યદેવ મને જ્ઞાન આપશે. દ્વાદશ સૂર્યમૂર્તિ અર્ધવર્તુળે સ્થાપી અને વિશ્વામિત્ર સરોવરમાં સ્નાન કર્યું. બધા સંકલ્પ વિકલ્પોને તિલાંજલિ આપીને ફરીથી ગાયત્રી મંત્રનું સ્મરણ કરી તપસ્યા આરંભી. નમઃ સવિત્રે જગદેકચક્ષુષે જગત પ્રસૂતિ સ્થિતિ નાશ હેતવે, આ ઉગ્ર તપશર્યાને અંતે ભગવાન સૂર્યનારાયણ પાસેથી શુક્લ યજુર્વેદનું જ્ઞાન મેળવ્યું અને શુક્લ યજુર્વેદનું જ્ઞાન વિશ્વમાં પ્રસારિત કર્યું. આજે આપણું પ્રભાસ તીર્થ, પ્રભાસમાં જ સૂર્યના 12 મંદિરો હતા. આ હકીકત આપણા જ્ઞાન વૃદ્ધોના ધ્યાનમાં છે. વાતને આગળ વધારીશું બીજા પ્રકરણથી. સમય થયો છે એક વિરામનો. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર તમે સાંભળી રહ્યા છો આરજીઆરના સ્વરમાં સૌમ્ય તેજસ્વીની પુસ્તકના સુંદર મજાના વાર્તાઓના પ્રસંગોના ઘટનાક્રમને, જેના લેખક છે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર, એટલે કે આપણા ગુરુ. હવેનું પ્રકરણ બે, જે સૌમ્ય તેજસ્વીની જે પુસ્તકનું નામ છે તે માતા સરસ્વતીનું બીજું નામ છે, ત્યાં એની મૂર્તિ પણ કંડારિત કરેલી છે અને બહુ ઉત્તમ અને સુંદર મૂર્તિ એ જ આપણને સૌને કહી જાય છે કે માં સરસ્વતી વહેતી હતી ને વિશાળ પટ પર વહેતી એ સમુદ્રમાં પ્રભાસ પાટણ નામક સ્થળે મળતી હતી. પરંતુ એ વાર્તા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આવતા એપિસોડ સુધી, અને ત્યાં સુધી તમારે આ પ્રતિભાવો આ વાર્તા અંગેના, રેડિયો પાલનપુરના કાર્યક્રમ અંગેના અમને મોકલી આપવાના છે. અને આ માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512966688 પર સંપર્ક કરવાનો છે. હા, યાદ રાખજો, માત્ર વોટ્સએપ કરવાનું છે અને મેસેજીસ મોકલી આપવાના છે. સાથે સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક, ઈમેલ થકી પણ તમે અમને તમારા સંદેશાઓ મોકલી આપજો. આ સાથે રેડિયો ગાર્ડન અને મોબાઈલ એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્ટરનેટના માધ્યમથી વિશ્વના કોઈ પણ ખૂણામાં અમારી સાથે જોડાયેલા રહી શકો છો. ફરી મળીશું દોસ્તો, પણ પ્રતિભાવ તમારે ચોક્કસથી મોકલી આપવાના છે, સંદેશાઓ સ્વરૂપે કે ઓડિયો લિંકમાં રેકોર્ડ કરીને. સમય મળતા જ તમારા પ્રતિભાવોનો સમાવેશ કરીશું અને જરૂરી સુધારા પણ સૂચનો સ્વરૂપે સ્વીકારીશું. તો ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: मेरे दोस्त हैं, इसलिए हमें इन्हें काटना नहीं चाहिए बल्कि हमें पेड़ लगाने चाहिए। दोनों वापस गांव पहुंचे और उन्होंने अपने बगीचे में पेड़ पौधे लगाना शुरू किया। अब वे रोज बगीचे में जाने लगे और पेड़ पौधों की देखभाल करने लगे। अटकू मटकू में आए इस बदलाव को देखकर गांव वाले बहुत हैरान थे।
1: अरे वाह, अटकू मटकू।
0: जब भी कोई उनसे पूछता कि तुम दोनों ये क्या कर रहे हो, तो वो सामने से मुस्कुराते हुए जवाब देते,
2: पेड़ हमारे
3: दोस्त हैं।
2: जीवन में हरियाली लाओ,
3: पेड़ लगाओ, पेड़ लगाओ।
4: पेड़ हमारे दोस्त, अभी आपने सुना ये कार्यक्रम। और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
5: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
4: नमस्कार,
5: नमस्कार।
6: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
7: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सौ बाळ मित्रों नुं स्वागत करू छू बाळ सभामां।
8: एक मोटू सरोवर हतुं। आ सरोवरनी नजीकमां एक जूनुं उज्जड बनी गयेलुं नगर हतुं। અહીં મનુષ્યનો વસવાટ રહ્યો ન હોવાથી સમય જતા અસંખ્ય ઉંદરડાઓએ આ સ્થળે વસવાટ કર્યો હતો। આ ઉંદર નગરીથી ઘણે દૂર એક ગાઢ જંગલ હતું। આ જંગલમાં હાથીઓનું એક મોટું ટોળું રહેતું હતું। એક વિશાળ કાય ગજરાજ આ ટોળાનો રાજા હતો। એકવાર બિલકુલ વરસાદ ન પડ્યો, એથી જંગલના નદી નાળા અને તળાવ સુકાઈ ગયા। હાથીઓને પીવાના પાણીના સાંસા પડવા લાગ્યા। પાણીની શોધ કરતા હાથીઓને આ ઉજ્જડ નગરની પાસેના સરોવરની ભાળ મળી। તેથી હાથીઓનું આખું ટોળું પેલા સરોવર ભણી ચાલી નીકળ્યું। માર્ગમાં પેલી ઉજ્જડ ઉંદર નગરી આવી। પાણી માટે ઉતાવળા થયેલા હાથીઓએ આ ઉંદર નગરીની વચ્ચે થઈને દોડવા લાગ્યા। દોડતા હાથીઓના પગ તળે ઘણા ઉંદરના ચગદાઈ ગયા અને મરી ગયા। ઘણા છુંદાઈને ઘાયલ થયા। કેટલાય ઉંદરડાઓના દર ભાંગીને ખેદાન મેદાન થઈ ગયા। હાથીઓના ગયા પછી બાકી રહેલા બધા ઉંદરોએ સભા ભરી। એક વૃદ્ધ ઉંદરે કહ્યું, આ દુષ્ટ હાથીઓએ અહીંથી જતી વખતે આપણામાંથી ઘણાને મારી નાખ્યા, પણ જો તેઓ પાછા ફરતી વખતે અહીંથી પસાર થશે તો આપણામાંથી કોઈ જ બચી શકશે નહીં, માટે અત્યારે જ આનો કંઈક ઉપાય શોધવો જોઈએ। છેવટે બધાએ વિચાર કરીને એક વયોવૃદ્ધ ઉંદરને હાથીઓને વિનવવા મોકલ્યા। વૃદ્ધ ઉંદર કેટલાક સાથીઓને લઈને હાથીઓના ટોળા પાસે પહોંચી ગયો। તેણે ગજરાજને પ્રણામ કરી અને બોલ્યા, મહારાજ, આપ જેમ આ હાથીઓના રાજા છો તેમ હું સગળા ઉંદરોનો આગેવાન છું। આપ સૌ અમારાથી ઘણા મોટા અને શક્તિશાળી છો। આપની આગળ અમે નાનકડા જંતુ જેવા છીએ। અહીંથી થોડે દૂર આવેલી ભૂમિમાં અમે વંશ પરંપરાથી કુટુંબ કબીલા સાથે વસેલા છીએ। આપ સૌ અહીં પાણી પીવા આવ્યા તે વખતે અમારામાંના ઘણા ઉંદરો આપના પગ તળે છુંદાઈને મૃત્યુ પામ્યા છે। આથી હવે અમે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ। ગજરાજે કહ્યું, ભાઈઓ, તમારી શી માંગણી છે? વૃદ્ધ ઉંદરે કહ્યું, ગજરાજ, જો આપને અમારા ઉપર દયા આવતી હોય તો આપ પાછા ફરો ત્યારે અમારી ભૂમિમાં થઈને ન જતા બીજે માર્ગેથી જજો, એથી અમારા સૌના જીવ બચી જશે। આપ આટલી કૃપા કરશો તો અમે તમારો ઉપકાર કદાપી ભૂલીશું નહીં। વળી અમે પણ ક્યારેક તમારા કામમાં અવશ્ય આવીશું। ગજરાજે કહ્યું, તમે નાનકડા જીવ, અમારા કામમાં શું આવવાના? પરંતુ ભલે, હવે પાછા પરથી વખતે અમે દૂરના બીજા માર્ગેથી જઈશું। વૃદ્ધ ઉંદર અને તેના સાથીઓ હરખાતા પાછા ફર્યા। આ વાતને કેટલાક વર્ષ વીતી ગયા। નજીકના એક રાજાને પોતાની સેના માટે હાથીઓની જરૂર પડી। તેણે હાથીઓ પકડવા માટે

0: માણસોને જંગલમાં મોકલ્યા. આ માણસોએ જંગલના મોટા અને ઊંડા ખાડા ખોદ્યા અને ઘાસથી ઢાંકી દીધા. હાથીઓનું ટોળું આ ખાડા ઉપર ઢાંકેલા ઘાસ પર આગળ ચાલ્યું કે તેમાંના ઘણા હાથીઓ ખાડામાં પડ્યા અને ફસાઈ ગયા. રાજાના માણસોએ આ બધા હાથીઓને જાડા દોરડા વડે મોટા મોટા ઝાડ સાથે બાંધી દીધા. એ પછી એ માણસો રાજાને સમાચાર આપવા માટે નગરમાં પાછા ગયા. ઝાડ સાથે બંધાઈ ગયેલા હાથીઓમાં ગજરાજ પણ હતા. તેને ચિંતા થઈ કે હવે આ બધાને છોડાવવા કઈ રીતે. એટલામાં તેને પેલા ઉંદરના યાદ આવ્યા. પકડેલા ટોળામાંથી બચી ગયેલા એક હાથી મારફતે ગજરાજે પેલા ઉંદરોને સંદેશો મોકલ્યો. હાથી પર આવી પડેલી આફતની વાત સાંભળતા જ હજારો ઉંદરો ત્યાં દોડી આવ્યા. તેઓ પોતાના તીણા દાંતો વડે હાથીઓના દોરડા કાપવા માંડી પડ્યા. તેમણે જોત જોતામાં બધા દોરડા કાપી નાખ્યા અને બધા હાથીઓને બંધનમાંથી મુક્ત કર્યા. ગજરાજે બધા હાથીઓ વતી ઉંદરોનો આભાર માન્યો. બીજા દિવસે રાજાના માણસો હાથીઓને પકડીને લઈ જવા માટે મોટા કાફલા સાથે જંગલમાં આવ્યા. પણ અહીં એકેય હાથી નહોતો. અહીં માત્ર ઝાડ અને કપાયેલા દોરડા જ પડેલા હતા.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
0: એક મોટું નગર હતું. તેમાં 2 મિત્રો રહેતા હતા. એકનું નામ ધર્મબુદ્ધિ અને બીજાનું નામ પાપબુદ્ધિ હતું. પાપબુદ્ધિ ધીરે ધીરે દરિદ્ર થતો ગયો અને ભૂખે મરવા લાગ્યો. તેણે ધર્મબુદ્ધિને સાથે લઈ પરદેશ જવાનો વિચાર કર્યો. જો ધર્મબુદ્ધિ સાથે હોય તો તેની બુદ્ધિના લીધે ધન પ્રાપ્તિ થાય એવો વિચાર કરી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે ધર્મબુદ્ધિને કહ્યું, આપણે આવડા મોટા થયા છતાં દેશાવર જોયા નહીં. જો આપણા બાળકો પૂછશે તો આપણે શું કહીશું? દેશ પરદેશ જોવાથી વિદ્યા, ધન અને કલાની પ્રાપ્તિ થાય છે. જુદા જુદા વસ્ત્ર પરિધાન, જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા રિવાજો જોવા મળે છે. જે ધરતીની પીઠ પર ઘૂમીને આ બધું જોતા નથી તેનું જીવન વ્યર્થ છે. પાપ બુદ્ધિની વાર્તા ધર્મબુદ્ધિના ગળે ઉતરી ગઈ અને બંને જણા પોતાના વડીલોની આજ્ઞા લઈ સારા સુકન જોઈ પરદેશ જવા ચાલી નીકળ્યા. બંને જણા પરદેશ રહી પુષ્કળ ધન કમાયા. પરંતુ પરદેશમાં ઘણો સમય થઈ જવાથી તેમને પોતાની જન્મભૂમિનું સ્મરણ થઈ આવ્યું. તેથી તેઓ પોતાના દેશ આવવા ચાલી નીકળ્યા. નગરની પાસે આવી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિને કહેવા લાગ્યો, ભાઈ, થોડું ધન ગુપ્ત સ્થળે દાટી દેવું જોઈએ અને આપણો પરિવાર સુખીથી રહે એટલું ધન જ લઈ જઈએ. જો એમ નહીં કરીએ તો સગા સંબંધીઓ આપણી પાસે ધનની માંગણી કરશે. કહ્યું છે કે બુદ્ધિમાન મનુષ્યે થોડું ઘણું ધન તો ગુપ્ત રાખવું જ જોઈએ. ધર્મબુદ્ધિ પાપબુદ્ધિની વાત સાથે સંમત થયો અને બંને જણે વધારાનું ધન ઘડામાં ભરી એક ખીજડાના ઝાડ નીચે ખાડો ખોદી દાટી દીધું. તે પછી બંને જણા ઘરે ગયા અને સુખપૂર્વક રહેવા લાગ્યા. બીજા દિવસે પાપબુદ્ધિ મધરાતે ઉઠ્યો અને એકલો પેલા ખીજડાના ઝાડ પાસે જઈ પોતાનો ઘોડો ખાલી કરી તેમાંનું ધન પોતાના ઘરે લાવ્યો ને ઘરમાં છુપાવી દીધું. થોડા દિવસો વીતી ગયા પછી પાપબુદ્ધિ ધર્મબુદ્ધિ પાસે આવ્યો. તેણે કહ્યું, ભાઈ, ઘરમાં ખાનારા ઝાઝા હોવાથી મારી પાસે ધન ખૂટવા આવ્યું છે અને તું પણ મૂંઝાતો હોય એમ લાગે છે. તો ચાલ આપણે થોડુંક ધન કાઢી લાવીએ, છતાં ધને દુઃખ ભોગવવાનો શું અર્થ? ધર્મબુદ્ધિ બોલ્યો, ભાઈ, જેવી તારી ઈચ્છા. તે પછી બંને મિત્રો જંગલમાં ગયા. પેલા ખીજડાના ઝાડ નીચે ખોદવા માંડ્યું. પાપબુદ્ધિએ પોતાનો ઘોડો કાઢ્યો તો ખાલી ખમ અને ધર્મબુદ્ધિએ ઘોડો કાઢ્યો તો ભરેલો. પાપબુદ્ધિ માથું કૂટી કલ્પાન કરવા લાગ્યો. તેણે કહ્યું, ભાઈ, આ મારો ઘોડો ખાલી છે અને તારો ઘોડો દેખ ભરેલો છે, તે જ મારા ઘડાનું ધન લીધું છે. ધર્મબુદ્ધિ બોલ્યો,

મૂર્ખ, મારા ઉપર આરોપ મૂકતા શરમાતો નથી? બંને વચ્ચે ઝઘડો થયો અને બંને લડતા લડતા ન્યાય મંદિર ગયા. ન્યાય મંદિરના અધિકારીઓએ તેમની અગ્નિ પરીક્ષા કરવાનું કહ્યું. તેથી પાપ બુદ્ધિ બોલી ઉઠ્યો, તમને બરાબર ન્યાય કરતા આ નથી આવડતું. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે પહેલા લેખપત્રની ચકાસણી કરવી જોઈએ. લેખપત્ર ન હોય તો સાક્ષીની

પાપ બુદ્ધિ રાત્રે તેના પિતાજીને કહેવા લાગ્યો, પિતાજી, આપણે ધર્મ સંકટમાં મુકાયા છીએ. જો તમે સહાય નહીં કરો તો આપણી કીર્તિ અને ધન બધું જ નાશ પામશે. ભાઈ, જે હોય તે સુખેથી કહે. કીર્તિ અને ધનની રક્ષા માટે તું કહીશ એમ હું કરીશ, પાપ બુદ્ધિના પિતાએ કહ્યું. પિતાજી, એક જ માર્ગ છે કે અમે જે વૃક્ષ નીચે ધન દાટ્યું હતું તે વૃક્ષમાં પોલાણ છે. જો તમે સવારે વહેલા જઈને વૃક્ષના પોલાણમાં છુપાઈ જાઓ અને જ્યારે પૂછીએ ત્યારે તમે ધર્મ બુદ્ધિને ચોર કહો તો આપણું ધન બચી જાય અને બીજું બધું ધન આપણને ફોગટમાં મળે. બીજે દિવસે પાપ બુદ્ધિનો પિતા વહેલી સવારે નીકળી પેલા ઝાડના પોલાણમાં છુપાઈ ગયો. સમય થયો એટલે ન્યાયાલયના અધિકારીઓ પંચોને લઈને પેલા ઝાડ પાસે આવી પહોંચ્યા. ધર્મ બુદ્ધિ અને પાપ બુદ્ધિ પણ ત્યાં આવી ગયા. પાપ બુદ્ધિએ ઝાડ સામે બે હાથ જોડી પૂછ્યું, હે વૃક્ષ દેવતા, આપના નીચે જે ધન હતું તે કોણ ચોરી ગયું? ઝાડમાંથી બેઠેલો પાપ બુદ્ધિનો પિતા બોલ્યો, બધું ધન ધર્મ બુદ્ધિ જ ચોરી ગયો છે. આ વૃક્ષ દેવતાની વાત સાંભળી ન્યાય અધિકારીઓ ધર્મ બુદ્ધિને શિક્ષા કરવાનો વિચાર કરવા લાગ્યા. એટલામાં ધર્મ બુદ્ધિએ આજુબાજુથી ઘાસ ઝાકરા ભેગા કરી ઝાડના મૂળમાં ગોઠવીને સળગાવ્યા. ઝાડના પોલાણમાં અગ્નિની જ્વાળા જતા પાપ બુદ્ધિનો પિતા ઓ બાપરે મરી ગયો કહી ચીસ પાડી બહાર દોડી આવ્યો. ત્યાં ઉભેલા લોકો આ કૌતુક જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બિચારા પાપ બુદ્ધિના પિતાનું આખું અંગ બળી ગયું હતું અને તેની આંખો પણ ફૂટી ગઈ હતી. જ્યારે આખી વાત બધાની સમક્ષ પાપ બુદ્ધિના પિતાએ કહી ત્યારે બધાએ પાપ બુદ્ધિને ફિટકાર આપી અને ખીચડાના ઝાડ ઉપર લટકાવી દીધો. ધર્મ બુદ્ધિના વખાણ કરતા કરતા બધા સૌ સૌને ઘેર ગયા.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે, તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમસન. દોસ્તો,

0: સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે, પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય, પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.
1: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી જ વાર્તા સાથે. મિત્રો, આપણો દેશ રાજાશાહી અને લોકશાહી બંનેનો સાક્ષી રહ્યો છે, તો આજે આપણે વાત કરીશું રાજાશાહીના એક કિસ્સાની. ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી એકવાર પોતાના ઘોડા પર બેસીને કોઈ એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં એક સ્ત્રી ઘાસનો ભારો પોતાના માથા પર ચડાવનાર વ્યક્તિની રાહ જોઈને બેઠી હતી. તે મહારાજાને ઓળખતી નહોતી, એટલે એને થયું કે આ કોઈ સામાન્ય મુસાફર છે એમ સમજી, અને એ સ્ત્રીએ ભારો પોતાના માથા પર ચડાવવા માટે મહારાજાને વિનંતી કરી. મહારાજા તુરંત જ પોતાનો ઘોડો ઊભો રાખીને નીચે ઉતરે અને મદદની આશા રાખીને બેઠેલી એ સ્ત્રી પાસે ગયા. ઘાસનો ભારો પેલા સ્ત્રીના માથા પર મૂકવા જતા હાથ લંબાવ્યો. પેલી સ્ત્રીએ અજાણ્યા લાગતા મુસાફરને કહ્યું, અમારા ભગા બાપુ આમ તો પ્રજાનું બહુ ધ્યાન રાખે છે, બાપુ રસ્તામાં જો થોડા થોડા અંતરે થાકલા કરી આપે તો કોઈ વટે માર્ગુને મારી જેમ ભારો ચડાવવા માટે કોઈ બીજા વ્યક્તિની રાહ ન જોવી પડે. સર ભગવતસિંહજીએ એ વખતે એ માજીને પૂછ્યું, માડી આ થાકલો એટલે શું? એ માજીએ મહારાજાને સમજાવ્યું, થાકલો એટલે ભારો ઊંચે મૂકી શકાય એવું સ્થાન. બે મોટા પથ્થરો વચ્ચે એક ત્રીજો પથ્થર રાખી દઈએ તો કોઈ વટેમાર્ગોને વિશ્રામ કરવો હોય ત્યારે તે પોતાના માથા પરનો ભાર એ પથ્થર પર રાખી દે, અને જ્યારે એને જવું હોય તો એ માથું એ પથ્થર પાસે લઈ જઈ પોતાની જાતે જ ભારો પોતાના માથા પર લઈ શકે, એટલે એ ભારો ચડાવવા માટે તેને કોઈ બીજા વ્યક્તિની મદદની જરૂર ન પડે. મહારાજા ભગવતસિંહજીએ કચેરીમાં આવીને રાજ્યના એન્જિનિયરને બોલાવ્યા અને આદેશ આપ્યો કે રાજ્યના તમામ રસ્તા પર એક માઇલના અંતરે, એટલે કે 1.5 કિલોમીટરના અંતરે આવા થાકલા ઊભા કરી દો. એક ગામથી બીજે ગામ જવા વચ્ચેનું અંતર પણ તમે આ થાકલા ઉપર લખાવી દેજો, માટે આનો માઇલસ્ટોન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ. આજે પણ ગોંડલ રાજ્યના રસ્તાઓ ઉપર પ્રજાવત્સલતાનો આ પુરાવો મોજૂદ છે, જેને જોઈએ તો અંતરને ટાઢક વળી જાય અને એક વિચાર પણ આવે કે આજની આ લોકશાહી કરતા આવી રાજાશાહી શું ખોટી હતી. દોસ્તો, સાચા નેતા અથવા સાચા લીડર એને જ કહી શકાય કે જેને છેવાડાના માનવીની પણ ખેવના હોય, ચિંતા હોય. આજે પ્રજાવત્સલતા પુનઃ પ્રગટ થાય એવી જ પ્રભુને પ્રાર્થના. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 95 12 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું,

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયો જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 9512-9966-88 9512-9966-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 9512-9966-88 9512-9966-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: કહે દું તુમે
2: હા
1: યા ચૂપ રહું
2: ના

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જયારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઉભો રહે છે અથવા ઉભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ। અને આ સવાલ જયારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ. નફરત

પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શહેર નો અવાજ એટલે 91.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

તમને યાદ છે તમારી લાઈફમાં તમે પહેલું કયું પુસ્તક વાંચ્યું હતું? તમારી પહેલી વાંચેલી અને યાદ કરેલી એ પુસ્તક કઈ હતી? મને યાદ છે મેં સૌથી પહેલા દેશી હિસાબ વાંચી હતી. તમને યાદ હોય તો હું કહી દઉં કે આ પુસ્તક આપણે બાળ મંદિરમાં વાંચતા હતા. અત્યારે જેને આપણે જુનિયર કેજી તરીકે ઓળખીએ છીએ ને એ આપણા સમયની અંદર બાળ મંદિર તરીકે ઓળખાતી. બાળ મંદિર એક અલગ જ અહેસાસ. આ બાળ મંદિરમાં મને મારું પહેલું પુસ્તક દેશી હિસાબ મળ્યું હતું અને મેં એને એટલી બધી વખત વાંચ્યું હતું કે અત્યારે બી મને એના પાને પાના યાદ છે. અરે એનું જે ફ્રન્ટ પેજ હતું ને એ બી મને યાદ છે. હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ગઈ ત્યાંનો એક યાદગાર કિસ્સો છે અને આ યાદગાર કિસ્સાથી હું એટલી બધી પ્રભાવિત થઈ હતી કે મને આ કિસ્સો આજીવન યાદ રહ્યો. અમારા કોઈ રિલેટિવને ત્યાં પ્રસંગ હતો અને એ પ્રસંગમાં મને ઘરડા દાદાજી મળ્યા. જનરલી સોશિયલ પ્રસંગમાં તમે જતા હોય ત્યારે નવા નવા સગાવાલાને મળો ત્યારે બાળક તરીકે તમને ખબર જ ના હોય કે આ કોણ છે. અમુક લોકોને બાળક તરીકે તો તમે માત્ર સામાજિક પ્રસંગમાં જ મળતા હોય, બીજે ક્યારેક મળવાનો સ્કોપ જ ના હોય, બીકોઝ એ લોકો તમારા દૂરના સગા હોય. આવા જ એક બહુ દૂરના અમારા સગા એવા દાદાજીને મને એક પ્રસંગમાં મળ્યા. એમની સાથે બહુ રમી, બહુ મજા આવી અને અમે બંનેને એકબીજાની કંપની બહુ એન્જોય કરેલી. તેમણે મને પૂછ્યું કે તને ખબર છે અમારા જમાનામાં કોઈ એવું ના પૂછે કે તમે કેટલું ભણ્યા છો, બધા એવું જ પૂછે કે તમે કેટલી ચોપડી ભણ્યા છો. બોલ બેટા તું કેટલી ચોપડી ભણી? બીજા ધોરણમાં હતી એટલે મેં એમ કહ્યું કે 2 ચોપડી. એટલે તેમણે તરત જ કહ્યું બસ 2 ચોપડી, જરા પણ ના ચાલે, ચોપડીઓ તો વંચાય એટલી વાંચવી જોઈએ, 2 ચોપડીથી શું થાય. તે વખતે મારા મનમાં એ વાત એવી સજ્જડ બેસી ગઈ, મેં ફક્ત 2 ચોપડીઓ વાંચેલી છે બસ. ત્યારથી મેં વાંચવાનું શરૂ કરી દીધું. મારા જીવનની અંદર ઘણી બધી પુસ્તકો આવી, જોકે મારા નાના જે હતા એ બુક લવર હતા અને એમને પુસ્તકો ભેગી કરવા

પુસ્તકો વાંચવાનો બહુ શોખ. જયારે ઉનાળું વેકેશન આવે, નાનાના ઘરે જઈએ એટલે નાના ચોપડીઓનો ઢગલો કરી દે, અને એ બધી પુસ્તકો, પછી એની અંદર ઘણી બધી કોમિક્સ, ઘણા બધા મહાન લોકોની વાતો હોય, આ બધું જ અમે બેઠા બેઠા આખા વેકેશનમાં વાંચતા. અને મારા નાના રોજ રાત પડે અમને પૂછતા કે ચલો આજે આ પુસ્તકમાંથી તમે શું શીખ્યા. જોકે એ ટાઈમે બહુ નાના હતા, એટલે આજકાલ જેવી તર્ક વિતર્ક વાળી વાતો, મોટી મોટી ફિલોસોફી આવડતી નહીં, પણ જે શીખતા એ નાની નાની, એ કાલે ઘીલી વાતોમાં જરૂરથી કહેતા. આજે તો ઘણી બધી પુસ્તકો મેં વાંચી છે, અને મારા નાનાએ આપેલી એક મહત્વની પુસ્તક, એ કઈ છે, શું છે, એનામાંથી હું શું શીખી છું, એ હું તમને આટલા વિરામ બાદ કહીશ. કારણ કે આપણે એક વાતમાં તો બધી વાત ના કરી શકીએ ને. મળું છું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય છો? તને અહીં જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મેં જ્યારથી વાંચવાનું શરૂ કરેલું એની અંદર સૌથી પહેલી મારી પુસ્તક હતી એ હતી માનવી ભવાઈ. અત્યારે બી હું આ પુસ્તક વાંચું છું, પણ મારી પ્રથમ પુસ્તક એ માનવીની ભવાઈ હતી, જે મેં લખેને 7મા 8મા ધોરણમાં વાંચેલી. મારા નાનાને મેં વેકેશનમાં એવું કીધેલું કે મને એક એવી પુસ્તક વાંચવી છે કે જેનાથી મને કંઈક નવું શીખવા મળે, જીવન વિશે શીખવા મળે. અને કારણ કે 7મા અને 8માનો દોર એવો હોય છે કે એ ઉંમરમાં તમને જીવનની શું વાસ્તવિકતા છે એ ખબર ના હોય, પણ તમારે જાણવી જરૂર હોય. મારા નાનાએ મને આના ઉપરથી આ પુસ્તક આપેલી, માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ દ્વારા લખેલી હતી આ પુસ્તક. અને આ પુસ્તકનું એક એક પાનું જેમ જેમ હું આગળ ગઈ તેમ તેમ મને ઇન્ટરેસ્ટ પડતો ગયો, એક એક પાનું વાંચતી ગઈ, અને ધીરે ધીરે મને ખબર પડી કે આ પુસ્તકના એક એક શબ્દો એ જીવનની વાસ્તવિકતા બતાવે છે. અત્યારે બી જ્યારે પણ હું આ પુસ્તક વાંચું છું ત્યારે મારા મનની અંદર એમ થાય છે કે આ પુસ્તક દર વખતે મને નવું શીખવે છે. આ પછી તમે ઘણી બધી પુસ્તકો વાંચી, પણ જે છાપ માનવીની ભવાઈએ મારી ઉપર છોડી એવી કદાચ અમિટ છાપ કોઈએ પુસ્તકે મારી ઉપર નથી છોડી. આ સિવાય તમે ઘણી બધી પુસ્તકો જેવી કે હીરો કુંભાર છે, પછી ચાંદા મામા, જગમગ, ઇઝરાયલ ટુડે, સફારી, ઘણી બધી કોમિક્સ, આ બધું જ વાંચ્યું. અને વાંચવાને વાંચવાને કારણે મને દરેક જીવનના પ્રસંગે કંઈક નવું શીખવા મળ્યું. તમે તમારી કઈ પ્રથમ પુસ્તક વાંચેલી અને એવી કઈ પુસ્તક હતી કે જેને તમારી ઉપર અમિટ છાપ છોડી, મને ચોક્કસથી કહેજો. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: જેમ ગાયને છાપું આપો કે પુસ્તક આપો, બધું જ ચાવી જાય એમ બધા જ પુસ્તકોને હું ચાવી જત, જરૂર પડે તો વાગોળી પણ જતી. ઉંમરમાં નાની હતી ત્યારે વિશાળ શક્તિ જે વિચારોની હતી ને એને પ્રચંડ વેગ મળ્યો. માત્ર પુસ્તકોના કારણે જ પુસ્તકોની હું હંમેશા ઋણી રહીશ. મારા પપ્પા એક વખત વેકેશનમાં ઘણી બધી પુસ્તકો લાવેલા, જોકે મારા પપ્પાને એટલું અટેચમેન્ટ નથી પુસ્તકોથી, પણ અમને છે એટલે એ લાવતા પુસ્તકો. અમારા ઘરમાં હંમેશાથી છાપું રહેતું અને છાપાની અંદર આવતી પેલી પૂર્તિઓ, સ્પેશિયલી મને શનિવારની પૂર્તિ બહુ ગમતી. નાના બાળકોને, અત્યારના બાળકો તો જોકે શનિવારની પૂર્તિ આવે કે સોમવારની પૂર્તિ આવે, પણ જ્યારે હું નાની હતી ત્યારે મને શનિવારની પૂર્તિ બહુ ગમતી. એની અંદર પેલા તફાવત શોધવાના હોય, પછી દોટ જોડીને પછી કામ કરવાનું હોય, રંગપૂર્ણી કરવાની હોય, એ દરેક કામ. અને શનિવારની પૂર્તિની અંદર આવતી નવી નવી વાર્તાઓ, નવી નવા એ વિજ્ઞાનના પ્રયોગો, એ વાતો, એ બધું જ મને બહુ ગમતું. રવિવારની પૂર્તિ હોય, શનિવારની પૂર્તિ હોય, તમે અત્યારે બી આવે તો એ જ છે, પણ આપણે વાંચતા નથી, એ વસ્તુ અલગ છે. કારણ કે પૂર્તિઓ તો ત્યાં જ રહી છે, પણ આપણે હવે ત્યાં નથી રહ્યા, આપણા વિચારો ત્યાં નથી રહ્યા, આપણી સમજ શક્તિ ત્યાં નથી રહી, અને આપણી પસંદ બી ક્યાં ત્યાં રહી છે. અમારા દાદાજી એ જ હતા ને, મારા દાદાજી ડૉક્ટર હતા, એટલે મારા દાદાજીને એવું હતું કે સાયન્સની પુસ્તકો વાંચવાની. જોકે એના કારણે જ કદાચ અમે બધાએ સાયન્સ લીધેલું હશે, પણ એમના તરફથી બી જે વિજ્ઞાનનો રસ અમને અમારા ઘરની અંદર મળ્યો, એને બી કદાચ મારા જીવનની અંદર કોઈ નવું એક ચેપ્ટર શરૂ કરેલું. તમારા જીવનની અંદર તમારા નવા ચેપ્ટરની શરૂઆત કોને કરેલી? તમારા જીવનની અંદર કયો એવો પ્રસંગ આવેલો જ્યાંથી તમને એવું થયેલું કે ચલો આને પણ મને આજે કંઈક નવું શીખવ્યું? હું મળું છું નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: I hate you.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: જેમ જેમ આપણા ફોન બદલાયા છે ને, તેમ તેમ આપણા સમર વેકેશન પણ બદલાયા છે. વર્ષો પહેલા લેન્ડલાઇન ફોન હતા જે ઘરમાં એક જ જગ્યાએ ફિક્સ રહેતા, અને એ રીતે આપણું વેકેશન પણ એ જ જગ્યાએ ફિક્સ રહેતું, મામાના ઘરે. લેન્ડલાઇન ફોનને આપણે પ્રેમથી ડબલું કે ડબ્બો કહેતા, અને એમને જોઈને વેકેશનમાં આપણી પાસે કેટલા ડબ્બા હતા, થોડા જ. લખોટીનો ડબ્બો હતો, બાકસની છાપનો ડબ્બો હતો, અને આખું વર્ષ ભેગા કરેલા પેલા રમકડાનો ડબ્બો હતો. જેમ લેન્ડલાઇન ફોન એક વાયરથી જોડાયેલો રહેતો, જેથી બેટરી ઉતરવા જેવો કોઈ પ્રશ્ન જ ન રહેતો, એવી જ રીતે તે સમયે કુટુંબ પણ એક તાંતણે બંધાયેલું રહેતું. રાત્રે બધા જ ભેગા બેસતા, આપણી બેટરી ઉતરી જવાનો કોઈ પ્રોબ્લેમ જ ન હતો. ઉપરથી બધાનો થાક એક સાથે જરૂર ઉતરી જતો. અને પછી આવ્યા મોબાઈલ ફોન. કિસ્સામાં રહીને આપણી સાથે ફોન પણ બહાર ફરવા લાગ્યા. દરેક જણ પાસે અલગ અલગ ફોન રહેવા લાગ્યા. એ જ રીતે આપણું વેકેશન પણ મામાના ઘરેથી એક્ટિવિટી ક્લાસ સુધી પહોંચી ગયું. બધા પોતપોતાની રીતે વેકેશન એક્ટિવિટી કરવા લાગ્યા. કોઈ કોમ્પ્યુટર ક્લાસ, કોઈ કોચિંગ, કોઈ ક્રિકેટ્સ, કોઈ વૈદિક ગણિત, કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટ, તો ઘણા તો સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન ભાષા, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, ઘણું બધું. કેટલા બધા ક્લાસીસ છે તમે જુઓ ને આપણી આજુબાજુ. અને હવે તો સ્માર્ટફોન્સ પણ આવી ગયા છે. અરે સ્માર્ટફોન શું, સ્માર્ટ કેમેરા, સ્માર્ટ ઘડિયાળ, મ્યુઝિક પ્લેયર, કેલ્ક્યુલેટર, અરે ઘણું બધું. અને હવે તો પેલા VC, પછી એટલું વિઝ્યુલાઇઝર ને કેટલું બધું આવી ગયું છે કે જેનાથી વેકેશન વેકેશન નહીં, તમને એ જ રોજિંદી જિંદગી જ લાગે. હવે વેકેશનમાં આપણે બાળકોને મલ્ટી ટાસ્કિંગ સ્માર્ટ કિડ બનાવવા છે. સિંગિંગ કરાવી છે, ડાન્સ કરાવવું છે, કરાટે, મેમરી પાવર, સ્વિમિંગ, સ્કેટિંગ, આ બધું જ કરાવી દઈએ. પણ એક વાત યાદ રાખજો કે ગમે તેટલો સ્માર્ટફોન હોય, સાંજ પડે એની બેટરી ડાઉન થવાની જ છે. તેમ ઢગલાબંધ એક્ટિવિટીઝ હોય પછી પણ બેટરી અપ રહેવાનો કોઈ ચાન્સ જ નથી. તેથી જ બાળકને જે ગમે છે ને તે કરાવીએ, બધા કરે એ ન કરાવીએ. મળું છું નાનકડા વિરામ.

ખોવાઈ ગયો આપણો કેરીનો એ ચાર્મ, બિકોઝ આજે તો હર મોસમ આમ છે. આપણું સમર વેકેશન છેલ્લા કેટલા વર્ષોમાં કેટલું બદલાયું છે. પહેલાનું સમર વેકેશન એટલે અગાસી ઉપર ચોખ્ખા ચટ આકાશમાં ટમટમતા અગણિત તારાઓ ગણતા ગણતા છેક સાંજથી પાથરીને ઠંડી કરેલી પથારીમાં સવારે તડકો ના આવી જાય અને કોઈ જગાડી ના દે ને ત્યાં સુધી ઊંઘવાની મોસમ. હવે ટીવી અને એસીના રિમોટ માટે ઝઘડતા ઝઘડતા ઊંઘના ભારથી અધખુલ્લી આંખોમાં ચમકતા વોટ્સઅપમાં ચેટ કરતા કરતા ગમે ત્યારે ઢબી જવાની મોસમ આવી ગઈ છે. પહેલાનું વેકેશન એટલે વેપાર, મોનોપોલી, સાપસીડી, લૂડો, ચેસ, આપણી પેલી બાજી પત્તાની બાજી, પછી બેડમિન્ટન, પછી દો પત્તી, તીન પત્તી, નદી પર્વત, ડબ્બા સ્પાઈસ, એ વાળું વેકેશન. અને હવેનું વેકેશન ટેબ્લેટની અંદર એકલા એકલા લૂડો રમવાનું, ઓનલાઈન રમી રમવાનું, કે પછી ટેબ્લેટની અંદર વાતો કરવાની, આ જ વેકેશન. પહેલાનું વેકેશન એટલે ઘરના આંગણામાં સાંજે પાણી છાંટીને ભીની માટીમાં ખુશ્બુ માણવાની મજા. અને હવેના વેકેશનમાં કેફેના ટેબલ ઉપર ફ્લેવર્ડ કોફીની સ્મેલ અને ચોકો થિકનેસના મનને મહેકાવે તે જ છે. પહેલા તો બસ ફ્રેન્ડની સાથે બૂમ પડતી અને કોઈ પણ જાતની ચિંતા વગર નીકળી પડતા, અને હવે તો ફોન આવે છે અને એસી વાળા રૂમમાં બેઠા બેઠા લૂ કે પછી ટેનિંગ થઈ જવાની બીકના કારણે આપણે પ્લાન કેન્સલ કરી દઈએ છીએ. પહેલાના વેકેશનમાં મળેલું જે પોકેટ મની હતું ને એ મેંગો બાઇટને આપણે લેવામાં જ ખર્ચ કરી દીધા, અને હવે 5G ના આપણા બાઇટ્સને વાપરવામાં ખર્ચ કરી દઈએ છીએ. વેકેશન પહેલાનું હોય કે અત્યારનું, ભાવ વધ્યા છે અને લાગણીઓ અકબંધ છે. 3 રૂપિયાનો ગોળો એ 300નો ભરલો થયો છે, પણ સાંજ પડે એ જ લાગણી સાથે સહપરિવાર એ ચોખ્ખા પાણીનો ગોળો ખાવા તો જવાનું છે. વેકેશન એ નેરિશમેન્ટનો સમય છે, એને દેખાદેખીમાં બીજા કે કરતા આપણે શું કર્યું એ કરવામાં વેડફી ન દઈએ, વેકેશનને મન ભરીને માણીએ. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ.

અસફળતા શું છે જે આપણાથી છૂટતું જ નથી? એ શું છે કે આજકાલ કોઈનાથી એ નથી છૂટતું? અને એ છે આપણો મોબાઈલ ફોન. બધાની મુઠ્ઠીમાં મોબાઈલ એવો સેટ થઈ ગયો છે ને, જાણે શરીરનું એક અંગ ના હોય, હાથનું એક્સટેન્શન જ જોઈ લો ને, કોઈને એના વગર નથી ચાલતું. મોલમાં ફરવા ગયા હોય તો બી મોબાઈલ તો કન્સ્ટન્ટલી ચાલુ જ હોય, પિક્ચર જોવા ગયા હોય તો પણ થોડી થોડી વારે મોબાઈલ ચેક થતો હોય, જાણે આપણે પીએમનો મેસેજ ના આવવાનો હોય. મેં તો ચાલુ મૂવી એ મોબાઈલમાં ગેમ રમનારને પણ જોયા છે, અરે ચાલુ મૂવી આઈપીએલ જોનારને પણ જોયા છે. એવું નહીં કે પિક્ચર ખરાબ હોય તો બોર થઈને મોબાઈલમાં ગેમ રમે, પિક્ચર તો સારું જ હોય અને ગેમમાં એડિક્શન એટલું જબરજસ્ત હોય કે ચાલુ મૂવીમાં થોડી થોડી વારમાં રમી જ લેવાનું. આપણે દિવસના મિનિમમ 50 વખત મોબાઈલ ચેક કરીએ છીએ, ક્યાં ના જરૂર હોય ત્યાં પણ મોબાઈલ લઈને જઈએ. કેમ, કોઈ કહે કે ફોન આવે તો કોઈ કોલ મિસ ના થવો જોઈએ. અરે એક બે કોલ મિસ થઈ જાય તો શું દુનિયા ઉપરથી નીચે થઈ જવાની છે? પહેલાના જમાનામાં ફોન ન હતા તો જાણે કોઈ કામ જ નતા થતા. સારું ચલો એ પણ જવા દો. જેનું આટલું બધું આપણે ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જે આપણા જીવથી બી વધારે વાલો એવો મોબાઈલ ફોનના બધા ફીચર આપણે વાપરીએ છીએ ખરા? શું આપણને ફોનના બધા ફીચર્સ ખબર છે? એનો શું યુઝ છે એ ખબર છે? તમે મોંઘામાં મોંઘો મોબાઈલ લઈ લો અને એની સાથે યુઝર ગાઈડ, યુઝર મેન્યુઅલ પણ આવતી હોય છે. આપણે કદી યુઝર મેન્યુઅલ વાંચવાની તસ્દી પણ લીધી છે? સ્માર્ટફોન હોય કે ગમે તેવો વાપરવો, એની સ્માર્ટનેસ ન હોય તો શું કરવાનું? ઘરમાં આપણે મોટા ઉપાડે ફ્રીજ વસાવ્યું હોય અને એનો પૂરતો વપરાશ ન થતો હોય, એવા ઘણા ભારતીય રસોડા જોયા છે. ટીવીમાં 500 ચેનલ આવતી હોય પણ એનાથી અંદર આપણે કઈ જોઈએ? સ્ટાર પ્લસ, સોની સબ, થોડી બે ચાર સમાચારની બસ. લાઈફનું પણ એવું જ છે યાર, આપણે કેટલા બધા ફીચર્સ જિંદગીમાં મળ્યા છે પણ આપણે એની સામે ધ્યાન નથી આપતા. લાઈફ છે ને પેલી 10 ગિયરવાળી સાયકલ છે. આપણે પહેલા 2-4 ગિયર વાપરી દઈએ છીએ, બાકીના ગિયર કેવી રીતે વાપરવા આપણને ખબર જ નથી. વાય? બીકોઝ વી ડુ નોટ યુટિલાઇઝ ધ ટાઈમ વી હેવ ગોટ ટુ ડુ મેની થિંગ્સ ઇન લાઈફ. મતલબ આપણને મળેલો જે સમય અને પોટેન્શિયલની પૂરતો ઉપયોગ આપણે કદી કરતા જ નથી. જો લાઈફ સ્માર્ટ હોય તો એના ફીચર્સ પણ જાણી અને વાપરીએ, અને લાઈફ જો 10 ગિયરની સાયકલ હોય ને તો 10મા ગિયરને પણ ચલાવવી જોઈએ. મળું છું નાનકડા વિરામ.

પહેલા જેવું કશું નથી રહ્યું, અસલના જમાના જેવી વાત નથી રહી. આ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશે, તમારા કાને પડ્યું હશે, કોઈ વડીલ તમને એવું કહેતા સાંભળ્યું હશે કે હવે અમારો સમય જેવું નથી રહ્યું. અરે પણ ક્યાંથી રહે, ક્યાંથી રહે પહેલા જેવું? સતત બદલાવું એ તો કુદરતનો નિયમ છે. કૃષ્ણ પણ કહી ગયા છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. વિશ્વમાં કોઈ પણ વસ્તુ પહેલા જેવી હતી એવી કાયમ નથી રહેતી, બદલાય જ કરે છે. અરે આપણી લાઈફસ્ટાઈલ જોઈ લો, આપણા પાલનપુરના એ મકાનો જોઈ લો. તમે અત્યારે પાલનપુરને ધ્યાનથી જુઓ, પાલનપુર કેટલું ડેવલપ થઈ ગયું છે. જે આપણી નાની બજાર જોઈ લો, આપણી મોટી બજાર, એ રસ્તા ઉપર તમે જે જૂના ઘર આવેલા છે, એ બક્ષીવાસ છે, એ બધા જૂના જૂના ઘર જુઓ, એની કોતરણી જુઓ, એ બધું જુઓ. અને સામે તમે પાલનપુર મેઇન માર્કેટમાં આવો, આપણું દિલ્હી ગેટ જુઓ. જુઓ ને આપણું દિલ્હી ગેટ કેટલું ડેવલપ થઈ ગયું છે, કેટલી દુકાનો બની ગઈ છે એ જગ્યાએ. તમારો મીરા ગેટ જોઈ લો. જો કે અમુક પોર્શન આપણા પાલનપુરનો એવો છે, ત્યાં તમે જાઓ એટલે તમને એમ લાગે કે ના, ઓરિજિનલ પાલનપુરમાં આવ્યા. પણ તમે આપણો હાઈવે વિસ્તાર જોઈ લો, આપણું નવું બસપોર્ટ જોઈ લો, એ તો મિની માણેક ચોક જ બની ગયું છે. તમે બસપોર્ટ ઉપર આવો એટલે તમને આ ખાવાની લારીઓ દેખાય જ દેખાય દૂર દૂર સુધી. આપણું એરોમા સર્કલ જોઈ લો. એરોમા સર્કલને હવે તો આપણે ડેવલપ કરશું, થોડા વર્ષો પછી એરોમા સર્કલની પણ રંગ સુરત બદલાઈ જશે. હવે તમે થોડા આગળ જાઓ આપણા આબુ હાઈવે સાઈડ. એક સમય હતો જ્યારે આખો જે વિસ્તાર હતો એકદમ ખાલી સુમસાન પડ્યો હતો, અને આજે એનાથી ધગધગ તો કોઈ બીજો વિસ્તાર નથી. આખા આબુ હાઈવે ઉપર તમે જુઓ ઘણી બધી હોટલ્સ છે, અને પિઝા વાળા તો કેટલા બધા છે એની ઉપર. તમે જુઓ ને મોટા મોટા પુલ બની ગયા છે. તમને યાદ છે જયારે આરટીઓ આપણે જતા પહેલા ત્યાં એક રેલવે લાઇન હતી અને ત્યાં ફાટક હતી. મારે જયારે પાલનપુરથી મારા ગામે જવું તો ફાટક ક્રોસ કરવી પડતી, અને હવે ત્યાં મસ્ત મોટો પુલ બની ગયો છે, કોઈ ફાટકનું ટેન્શન નહીં. પાલનપુર ધીરે ધીરે બદલાઈ રહ્યું છે, નવું બની રહ્યું છે, આધુનિક બની રહ્યું છે. એમ આપણા જીવન પણ નવા બદલાય. સતત બદલાવું એ આપણો સ્વભાવ છે, પણ મૂળને સાવ વિસરી ન જઈએ. જે આપણને વારસામાં મૂલ્ય મળ્યા છે એ આપણે ભૂલી ન જઈએ. મૂળ સોતા ઉખડી જવું એ માણસના જીવનની સૌથી મોટી

જો હું વૃક્ષ હોઉં તો જનરલી મને ફોટોસ પડાવવા નથી ગમતા, અને મોટો વિરોધાભાસ એ છે કે સોશિયલ મીડિયા થકી પ્રચારના આ જમાનામાં વહેતી ગંગા મેં હાથ ધોને પડતે હૈ. મારા એક ફોટોશૂટ દરમિયાન કેમેરાની પાછળથી ફોટોગ્રાફરે એવું કહેલું કે આ ફોટોશૂટનો કોન્સેપ્ટ થોડો એવો છે કે તમારા હાથમાંથી ઝાડ ઉગે છે, તમારા હાથનો પંજો કેમેરા સામે એવી રીતે દર્શાવવાનો છે જાણે તમારા હાથમાંથી ઝાડ ના ઉગતું હોય. તું એવું મનમાં વિચારી લે કે તારા હાથમાંથી ઝાડ આકાર લઈ રહ્યું છે. મને એવું થયું કે વાહ, તો સરસ કલ્પના છે, હાથ હાથ મટીને ઝાડ બની જાય છે. જો હું પણ વૃક્ષ બની જાઉં તો મારામાં કયા કયા ગુણ આવે? સૌથી પહેલાં તો કોઈ પથ્થર મારે ને એને ફૂલ દેવા, કોઈ પથ્થર મારે તો એ ફળ દેવા. બીજું, માંગ્યા વગર છાંયો આપવો. વૃક્ષ બદલામાં કંઈ નહીં માંગે, CO2 કન્ઝ્યુમ કરીને પણ આપણને ઓક્સિજન આપે છે. વૃક્ષનો પહેલો ગુણ સ્થિરતા, બીજો પરોપકારિતા, ત્રીજો અયાચકતા, અને કદી ન માંગવું. વૃક્ષ માંગે નહીં જ્યારે આપણને સતત ડિપેન્ડ કરીએ ને બીજા ઉપર, બીજા આપણને કમાડે, આપણે બીજાને લાઇક્સ આપે, એવી સેલ્ફ વેલિડેશનની અપેક્ષાના તણે જ્યારે આપણે જાતને કચડી દઈએ છીએ ને, સેલ્ફી પાડી પાડીને લાઇક્સની યાચના કરીએ છીએ. ગમે તેવી મોસમ બદલે, ઋતુ આવે

જાય વૃક્ષ અડીખમ ઉભો રહેવાનો પ્રયત્ન કરે છે, તેને પોતાના મૂળ વિસ્તાર્યા હોય તેવી સ્થિતિમાં એ સ્થિર રહે છે. માણસના મૂળ એટલે પરિવાર, કલ્ચર, ભાષા, વેલ્યુ, સંસ્કાર અને જીવનશૈલી. મૂળ સુતા ઉખડી ન જઈએ એ માટે વડ જેવી સ્થિરતા કેળવવી પડે. સ્થૈર્ય, પરોપકારિતા, અયાચકતા સિવાય વૃક્ષનો સૌથી મોટો ગુણ શું છે ખબર છે? નિર અભિમાની પણ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વક્તા તરીકે બોલવા જવાનું થાય ત્યારે એક બાબત ખાસ ધ્યાન ખેંચે એવી હોય છે, જે ઉત્સાહી અને શીખવાની ધગશવાળા હોય છે એ મંચની એકદમ નજીકની બેઠક પસંદ કરે છે, જેઓ એવું માનતા હોય છે કે મને તો બધી ખબર છે અથવા આવું તો અગાઉ પણ સાંભળેલું છે, એ ઘણું ખરું છેલ્લી ઘડીએ અને કેટલી વાર તો મોડા પણ આવે, પાછળની કે દરવાજા પાસેની બેઠક પસંદ કરે અને વહેલા છટકી જવાના ફિરાકમાં હોય છે. જોકે આ લોકો જ્યારે કોઈ મનોરંજન કાર્યક્રમ જોવા જાય ત્યારે સૌથી સારી બેઠક મળે તેવો આગ્રહ રાખે છે. એટલું જ નહીં, કાર્યક્રમના નિશ્ચિત સમય કરતા ઘણા વહેલા આવી પહોંચે છે અને કાર્યક્રમ દરમિયાન કોઈના દ્વારા ખલેલ પડે તો અકળાઈ ઉઠે છે. આ બધું કહેવાનો અર્થ એ છે કે જેમને પોઝિટિવ પર્સનાલિટી ખીલવવી હોય એ આગળની બેઠક પસંદ કરનારા ઝડપથી પ્રેરણા મેળવતા હોય છે, એનામાં શીખવાની અને સુધારો કરવાની ધગશ પણ હોય છે. હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે આ પ્રકારના લોકો ઉપર થયેલ અભ્યાસના તારણ કંઈક આવા છે. સારા અને ઉમદા વિચારો મેળવવાની અપેક્ષા સાથે તેઓ આવે છે, જરૂર જણાય ત્યાં સારી રીતે નોંધ કરે છે, અન્ય સાથીઓ સાથે પોતે જે શીખ્યા એ વિશે વાત કરે છે અને પોતે કરેલી નોંધ સરખાવે છે. આ રીતે જે શીખ્યા હોય એ જ્ઞાનને વધુ દ્રઢ બનાવે છે અને ચૂકી ગયેલા મુદ્દાની બીજી વ્યક્તિ પાસેથી જાણકારી મેળવે છે. ટૂંકમાં આ પ્રકારના લોકો જીવનમાં વિજેતા નીવડે છે, કારણ કે તેઓ જીતવાનું આયોજન કરે છે, જીતવાની તૈયારી કરે છે અને જીતવાની મહેચ્છા રાખે છે. આ જ તો છે જીવન પ્રત્યેનો ખરો અભિગમ નહીં? તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિમાન ઉપડવાને ઘણી વાર હોવાથી સમય પસાર કરવા એક પુસ્તક અને બિસ્કીટનું પેકેટ ખરીદીને એક સ્ત્રી એરપોર્ટની લાઉન્જની એક બેન્ચ પર બેઠી વાંચવામાં એ તલ્લીન હતી. એ દરમિયાન એને લાગ્યું કે એની બાજુમાં એક યુવાન બેઠેલો બંને વચ્ચે પડેલા બિસ્કીટના પેકેટમાંથી એક પછી એક ખાતો હતો અને એના તરફ તાકતો હતો. સ્ત્રીને આથી અકળામણ તો થઈ, પણ એને અવગણીને વાંચવાનું ચાલુ રાખ્યું. જોકે સાથે સાથે એ પણ બિસ્કીટ ખાતી હતી. થોડી વાર રહીને એને જોયું કે પેલો બેશરમ યુવાન પણ એ જ પેકેટમાંથી બિસ્કીટ ખાતો હતો. છેવટે એક બિસ્કીટ વધ્યું ત્યારે યુવાને ફિક્કા સ્મિત સાથે એના બે ટુકડા કર્યા. એમાંથી એક એને પેલી સ્ત્રીને આપ્યો અને બીજો પોતે ખાધો. સ્ત્રીએ મનોમન વિચાર્યું કે આ તે કેવો અવિવેકી અને અભણ માણસ છે. મારા બિસ્કીટ ખાઈ ગયો છતાં સૌજન્ય ખાતરે આભારની લાગણી વ્યક્ત કરતો નથી. છેવટે ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થતાં એ સ્ત્રી વિમાનમાં બેઠી. વાંચવાનું પૂરું થવા આવેલું પુસ્તક પોતાની હેન્ડબેગમાંથી કાઢવા ગઈ તો જોયું કે એનું બિસ્કીટનું પેકેટ તો એમને એમ જ હતું. જો એના બધા બિસ્કીટ એની પાસે જ હતા તો પોતે ખાધેલા બિસ્કીટ તો પેલા યુવાનના હતા. જોકે હવે તો ઘણું મોડું થઈ ગયું હતું. એ દિલગીરી પણ વ્યક્ત કરી શકે તેમ નહોતી. હવે એને ભાન થયું કે પેલો યુવાન નહીં પરંતુ એ પોતે જ બેશરમ, અવિવેકી અને અભણ હતી. આપણા જીવનમાં એવું કેટલી વાર બને છે કે અમુક બાબત અમુક રીતે જ બને એમ માની લીધું હોય, પણ પછીથી ખબર પડે કે એમ માનવું સાચું નહોતું. એવું કેટલીક વાર બને કે પોતા પરના વિશ્વાસના અભાવે અહંકારી વિચારો વડે બીજા વિશે વાસ્તવિકતા સાથે સ્નાન સૂતક નો સંબંધ ન હોય એવો અભિપ્રાય બાંધી બેસીએ છીએ. આથી જ બીજા વિશે કઈ માની લઈએ એ પહેલા આપણે બે વાર વિચારવું જોઈએ. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સ્પર્શ, સ્વાદ, દ્રષ્ટિ, ઘ્રાણ અને શ્રવણ આ પાંચ ઇન્દ્રિય સાથે આપણે સૌ જન્મ્યા છીએ. પણ સફળ લોકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય કોમન સેન્સ પણ હોય છે. ભણતર હોય કે ન હોય, કોમન સેન્સ કહેતા કોઠા સૂચ કેળવી શકાય છે. જો કે કોઠા સૂચ પ્રેરતું ન હોય એવું કહેવાતું શ્રેષ્ઠ શિક્ષણ પણ નિરર્થક છે. કોઠા સૂચ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા સમાન છે. એક કઠિયારો લાંબા અરસાથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગાર વધારો મળતો નહોતો. શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો. બીજે જ વર્ષે એને પગાર વધારો મળ્યો. આ જોઈને પહેલા કઠિયારાને કદી પગાર વધારો નહીં મળવાની ફરિયાદ કરી. શેઠ કહે, વર્ષોથી જેટલા ઝાડ કાપતો હતો એટલા જ ઝાડ તું આજે કાપે છે. જો તું વધારે ઝાડ કાપી લાવ તો તને પગાર વધારો મળે. જૂના કઠિયારાને તો જાણે દિશા મળી ગઈ. ધડાધડ ઝાડ કાપવા લાગ્યો. કામના કલાક વધારી દીધા, પણ એથી એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. આથી એણે શેઠની પાસે જઈને પોતાની વ્યથા રજૂ કરી. નવો કઠિયારો શા માટે વધારે ઝાડ કાપી શકતો હતો એનું રહસ્ય જાણવા શેઠે એના નવા કઠિયારા પાસે મોકલ્યો. નવો કઠિયારો કહે, દરેક વખતે જ્યારે હું એક ઝાડ કાપી લઉં છું પછી બે મિનિટનો વિરામ લઈને મારી કુહાડીની ધાર સજાવી લઉં છું. તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવેલી?

આ સવાલ જૂના કઠિયારાને બરાબર કાળજે લાગી ગયો અને એને પોતાનો જવાબ મળી ગયો. અહીં સવાલ એ છે કે તમે છેલ્લે ક્યારે કુહાડીની ધાર સજાવેલી? ભૂતકાળનો ભવ્ય વારસો વાગોળ્યા કરવાથી અને ફક્ત પુસ્તકીય શિક્ષણથી આ કામ થઈ શકે નહીં. જે ચીજ જેવી છે એવી જ દેખાય અને એ જ રીતે થવી જોઈએ. એ જ રીતે થાય એવી કોઠા સૂજરૂપી કુહાડીની ધાર આપણે સતતપણે સજાવવાની રહે છે. હું છું આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

એક આફ્રિકન કહેવત છે, જ્યારે કાર્યો બોલી ઉઠે છે ત્યારે શબ્દોની જરૂર રહેતી નથી. ભલાઈનું કાર્ય હંમેશા બોલી ઉઠે છે. વર્તમાન સમયની વિકટ પરિસ્થિતિમાં આવા કાર્ય આપણી આસપાસ બનતા જોઈએ છીએ ત્યારે જીવી રહેલી માનવતાનો અહેસાસ થાય છે. આ સંબંધી કોઈ અનામીને વહેતી કરેલી આ સરસ વાત વાંચો. એ દિવસે સૂરજ સખત તપતો હતો. ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. હૈયાને ટાઢક મળે એ માટે ઠંડા પીણા અને આઈસ્ક્રીમના પાર્લર તરફ લોકો આકર્ષાઈ રહ્યા હતા. મુઠ્ઠીમાં પૈસા જકડીને એક નાનકડી બાળકી આઈસ્ક્રીમ પાર્લરમાં દાખલ થઈ. હજી તો એક શબ્દ બોલે એ પહેલા જ પાર્લર વાળાએ એનો હાથ પકડીને કહ્યું, પાર્લર બહાર મારેલું બોર્ડ વંચાતું નથી, અહીં જૂતા પહેર્યા વિના આવવાની મનાઈ છે, છતાં તું ઉઘાડા પગે ઘૂસી ગઈ. આમ કહીને છોકરીને બહાર તગેડી મૂકી. નારાજ થયેલી બાળકી પાર્લરમાંથી બહાર આવી ત્યાં તેને એક તગડો અને કદાવર માણસ મળ્યો. એણે હેતથી બાળકીને પોતાની પાસે બેસાડી પોતાના મોટી સાઈઝના જૂતા એને ઉતાર્યા અને પેલી બાળકીની સામે રાખીને કહે, બેટા આ જૂતા પહેરીને કદાચ તું ચાલી શકીશ નહીં, પણ પ્રયત્ન કર. જૂતા ભલે ઢસડાય, એ રીતે પણ ચાલીને તું અંદર જઈશ તો તારા માટે તું આઈસ્ક્રીમ કોન મેળવી શકીશ. આમ કહીને એણે એ નાનકડી બાળકીને હળવેથી ઉચકીને એના પગ જૂતામાં રાખી દીધા. પછી કહે, તું નિરાંતે આઈસ્ક્રીમ આરોગી આવ, હું તો થાકી ગયો છું, અહીં થોડો આરામ કરી લો. આટલું સાંભળતા તો બાળકીની આંખ ચમકી ઉઠી. ઉત્સાહથી થનગનતી મોટી સાઈઝના જૂતા પહેરીને ચાલવાની તકલીફ પડતી હોવા છતાં જેમ તેમ કરીને કાઉન્ટર પર પહોંચી ગઈ અને પોતાના માટે આઈસ્ક્રીમ કોન લીધું. હા, એ માણસ કદાવર હતો, તગડો હતો, એનું મોટું પેટ હતું, જૂતા મોટી સાઈઝના હતા, પણ સૌથી વિશેષ તો એ કે વિશાળ હૃદય ધરાવતો હતો. તો જોયું, મન બડા રખના ચાહીએ, ઇન્સાન કી નિયત અચ્છી હોની ચાહીએ. હું છું આરજે અંજલી, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે શું ફરક છે? નિષ્ફળ માણસની વાત જવા દો, પણ સફળ માણસ ભલે કશું નોખું અનોખું ન કરતો હોય, પણ જે કઈ કરે છે એ નોખી અનોખી રીતે જરૂર કરે છે. સુલતાન મહેમૂદ નો હફસી ગુલામ અયાઝ વઝીરના દરજ્જે પહોંચી ગયો. બીજા દરબારીઓને આથી ઈર્ષા થઈ. એક વાર મોકો જોઈને તેઓએ પૂછ્યું, જહાપના આવડત વગરના એક હફસી ગુલામને આપે વઝીર બનાવ્યો. એ વખતે અયાઝ ગેરહાજર હતું. દરબારીઓના સવાલનો જવાબ આપતા પહેલા સુલતાને શહેરના દરવાજા બહાર શું નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. એક દરબારી જોઈ આવ્યો કે દરવાજા બહાર વણઝારાનો પડાવ હતો. એ ક્યાંથી આવ્યા હતા એનું સુલતાનને પૂછ્યું તો એને એ તપાસ કરી જ નહોતી. એક પછી એક દરબારી દરવાજે જઈને સુલતાને જેટલું પૂછ્યું હતું એટલી જ તપાસ કરીને પાછા ફર્યા. એવામાં અયાઝ ત્યાં આવ્યો. એણે પણ સુલતાનની નગરના દરવાજે સી નવા જૂની છે એ જોઈ આવવા હુકુમ કર્યો. અયાઝે એ બાજુ થઈને જ આવ્યો હતો એટલે કહે, ત્યાં વણઝારાનું એક પડાવ છે. સુલતાને પૂછ્યું, એ લોકો ક્યાંથી આવ્યા છે? વણઝારા બલ્કથી આવ્યા છે. કઈ તરફ જાય છે? કાબુલ થઈને બદખશાન જઈ રહ્યા છે. એ કાફલામાં કેટલા માણસો છે? કુલ 124 માણસો છે, જેમાં 49 પુરુષો અને 43 સ્ત્રીઓ અને 32 બાળકો છે. એ લોકો ધંધો શું કરે છે? છરી અને તલવાર સજાવવાનું. એમની સાથે જાનવરો કેટલા છે? 5 ઊંટ, 52 ઘોડા, 14 ગાય અને 17 બકરા. તમે ઠીક તપાસ કરી છે અયાઝ, સુલતાને ખુશ થઈને કહ્યું, હવે તમે જઈ શકો છો. એ પછી સુલતાને ઈર્ષાળુ દરબારીઓને કહ્યું, મને લાગે છે કે તમારા સવાલનો જવાબ તમને મળી ગયો છે. હા, જે કઈ કરવું એ નોખી અનોખી રીતે કરવું, એટલે બીજા કરતા એ જ કાર્યને થોડા વધારે ઉત્સાહ, ધગસ, તત્પરતા અને સુઝથી કરવું. એવો અભિગમ જે ધરાવે એ માણસ સફળ. તો હવે સફળ અને નિષ્ફળ માણસ વચ્ચે શું ફરક છે એ તો તમે જાણી જ ગયા હશો. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: સેલ્ફ ડિસ્કવરી કહેતા આત્મશોધન એવી પ્રક્રિયા છે જેમાં સામેલ થયા વિના આપણામાં કેટલીક ક્ષમતા પડેલી છે એનું નામ માત્રનો અહેસાસ પણ થતો નથી. આ પ્રક્રિયામાં આવતી સૌથી મોટી રૂકાવટ છે પોતાના વિશે ઘર કરી ગયેલી ખોટી માન્યતા. બાય ધ વે, આ હકીકતને સુપેરે રજૂ કરતી એક દ્રષ્ટાંત કથા ગીત રૂપે એન્થની ડી મેલોએ ધ ગોલ્ડન ઈગલમાં વર્ણવી છે. એનો સારાંશ કંઈક આવો છે. એક માણસને બાજ પક્ષીનું ઈંડું મળે છે. એને મરઘીના માળામાં મૂકી આવે છે. મરઘી બાજના ઈંડાને સેવે છે. એક દિવસ બાજનું બચ્ચું ઈંડામાંથી બહાર આવે છે.

છે. એનો ઉછેર પણ મરઘીના બીજા બચ્ચાની જેમ થવા લાગે છે. જે રીતે મરઘીઓ પોતાનું જીવન ગુજારતી હતી એમ આ બાજ પણ જીવન ગુજારવા લાગ્યું. એને તો બસ એમ જ થતું કે એ પણ એક મરઘી જ છે. જમીનને ખોતરીને એમાં રહેલા કીડા અને જીવાતોને એ ખોરાક લે છે. એ પોતાની પાંખો તો વીંજે છે પણ એનું ઉડ્ડયન માંડ થોડા ફૂટ ઊંચું હોય છે. વર્ષો વીતતા જાય છે, બાજ હવે મોટું થઈ ગયું હોય છે. એક દિવસ એ પોતાનાથી દૂર સુદૂર આકાશમાં પોતાની મજબૂત પાંખોના એક જરા અમસ્તા ફફડાટથી સુસવાટા મારતા પવનને કાંપતા એક પક્ષીને ભવ્ય રીતે ઉડ્ડયન કરતું નિહાળે છે. પેલું જમીન પર રહેતું બાજ આ નિહાળીને અવાક થઈ જાય છે. એ પોતાની સાથી મરઘીઓને પૂછે છે, એ કોણ છે? એક મરઘી કહે, એ તો પક્ષીરાજ ગરુડ છે. એ આકાશનું પક્ષી છે, એ ગગનગામી છે. આપણે મરઘીઓ જમીન નિવાસી છીએ. બીજું કે આપણે મરઘીઓ જેવા છીએ એવા પ્રકૃતિ દત્ત છીએ. બાજ એ બાજ છે અને આપણે મરઘી રહેવા સર્જાયા છીએ. અરીસામાં પોતાને નિહાળવાની સેલ્ફ ડિસ્કવરીની યાત્રા દરમિયાન પોતાના અધગેરા મૂલ્યની પ્રતીતિ થાય એ સાથે જ વિકાસનો પ્રારંભ થાય છે. તો તમને પણ સેલ્ફ ડિસ્કવરી કરતા આવડી ગયું હશે. પોતાનામાં કેટલી ક્ષમતાઓ છે એ જાણવી એ જ સેલ્ફ ડિસ્કવરી છે. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

સફળતા આમ તો સાપેક્ષ શબ્દ છે, પણ માણસ જે પણ ક્ષેત્રમાં હોય એમાં મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનો પ્રયાસ કરે જ છે. આ મુઠ્ઠી ઉંચેરા બની રહેવાનું રહસ્ય શું છે? જો કે આ રહસ્ય બધા માટે એકદમ ખુલ્લું અને સ્પષ્ટ છે, છતાં આ દ્રષ્ટાંત એ રહસ્યને હાથ વગુ બનાવે છે. 7 વર્ષની ઉંમરે થોમસ આલ્વા એડિસને સ્કૂલનું શિક્ષણ શરૂ કર્યું. એ પછી 3 મહિનામાં શિક્ષકે એમને મંદબુદ્ધિના ગણાવીને ભણવા માટે ગેરલાયક ઠરાવ્યા. એમની માતાએ ઘેર બેઠા ભણાવીને એમનામાં જ્ઞાન પ્રત્યે અભિરૂચિના બી વાવ્યા. 10 વર્ષની વયે એડિસનને ભૌતિક શાસ્ત્રમાં એટલો તો રસ પડ્યો કે ઘરમાં જ પ્રયોગશાળા શરૂ કરી, જાતે ટેલિગ્રાફ સેટ બનાવ્યો. 12 વર્ષની વયે છાપા અને પેપરમિન્ટ વેચીને થતી કમાણીમાંથી પુસ્તકો અને પ્રયોગશાળાના માટેના સાધનો ખરીદતા. 15મા વર્ષે ઓટોમેટિક ટ્રાન્સમીટર અને રિસીવરની શોધ કરી. આગળ જતા વીજળીનો દીવો, ફ્લેક્સિબલ સેલ્યુલોઇડ ફિલ્મ, ગ્રામોફોન વગેરેની શોધ કરી લગભગ 1,093 જેટલા પેટન્ટ મેળવ્યા. સફળતાના એક પછી એક શિખર સર કરતા એડિસનને પત્રકારોએ એકવાર પૂછ્યું, આપ આટલા બધા સંશોધનો એક સાથે કરી રહ્યા છો ત્યારે કોઈ કામ ભૂલી જતા નથી, એનું રહસ્ય શું? એડિસને ઉત્તર આપ્યો, જો રાત્રે સૂતા પહેલા હું આજના અધૂરા કામનો વિચાર કરીને આવતીકાલે કરવાના કામની યાદી તૈયાર કરું છું. એ યાદી પ્રમાણે કામ પૂરા કરવાના પ્રયાસ કરું છું. બસ આ જ છે એનું રહસ્ય. બીજો સવાલ, તમે આટલા બધા સંશોધનો કર્યા, એનું રહસ્ય શું? એડિસનનો જવાબ કે મારા મનમાં સતત તીવ્ર જિજ્ઞાસા પ્રવર્તે છે. આ મોટી ઉંમરે આટલી શોધ કર્યા પછી અત્યારે ઘાસમાંથી લેટેક્સ બનાવવાનો પ્રયત્ન કરું છું. જે શોધ કરવાનું નક્કી કર્યું હોય અને વળગી રહેવું એ જ મારી શોધો અને સફળતાનું રહસ્ય છે. બીજા શબ્દોમાં કહીએ તો રોજ રોજ શું કરવાનું છે એનો સ્પષ્ટ ખ્યાલ અને એના માટે આદુ ખાઈને મચી પડવું એ સફળતા માટેનું ઓપન સિક્રેટ છે. તો તમે પણ જાણી લીધું ને કે સફળતા માટેનું સિક્રેટ શું છે? ધગસથી કામ કર્યા રહો. જે કામ કરવાનું છે, જે કામ કરવું છે એની પાછળ મંડ્યા રહો જ્યાં સુધી કામ પૂરું ન થાય. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.

ઉત્તર અમેરિકાનો નાયગરા ધોધ. આ ધોધ નાયગરા નદી ઉપર લેક્સ એરી અને ઓન્ટેરિયોની અધવચાળ છે. નાયગરા ધોધ વાસ્તવમાં હોર્સ શુ ધોધ અને અમેરિકન ધોધ એમ બે ધોધનો બનેલો છે. હોર્સ શુ ધોધ કેનેડાની સરહદે ઓન્ટારિયો રાજ્યમાં છે. અમેરિકન ધોધ અમેરિકન સરહદે ન્યૂયોર્ક રાજ્યમાં છે. રાત્રે રંગીન રોશનીથી આ ધોધ ઝગમગી ઉઠે છે. દર વર્ષે 1 કરોડ લોકો અહીં મુલાકાતે આવે છે. 11 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા કોતરની વચ્ચે આ ધોધ પ્રચંડ ગતિથી વહે છે. ધોધનું પાણી જે જગ્યાએ પડે છે ત્યાં ભયાનક વમળ સર્જાય છે. નાયગરા ધોધનું આશરે 85% પાણી હોર્સ શુ ધોધ પરથી વહે છે. હોર્સ શુ ધોધની ઊંચાઈ 167 ફૂટ અને મહત્તમ પહોળાઈ 2600 ફૂટ છે. અમેરિકન ધોધની ઊંચાઈ 176 ફૂટ અને પહોળાઈ 1000 ફૂટ છે. ધોધના કોતરોની ઊંડાઈ 200 ફૂટ જેટલી છે. એના પાણીની પડછાટનો અવાજ માઇલો સુધી સંભળાય છે. જોરદાર વેગથી ધસમસતા પાણીની જળશિખરો હવામાં સેંકડો ફૂટ ઊંચે ઉડતી જોઈ શકાય છે. નાયગરા વિશે આટલી બધી વાત શા માટે? વેલ, હજારો વર્ષથી વહેતા ધોધનું અબજો ટન પાણી એમ જ વહી ગયું. પણ એક દિવસ માણસે એ વિરાટ ઉર્જાના એક હિસ્સાને નાથી લીધો. એમ જ વહી જતા પાણીને ચોક્કસ લક્ષ્ય તરફ વાળ્યું. પરિણામ, કરોડો કિલો વોટ વીજળીનું નિર્માણ થયું. એનાથી કારખાના ચક્રો ગતિમાન થયા. હજારો ઘરોમાં રોશની ફેલાઈ. ટનબંધ અનાજ ઉગાડવામાં આવ્યું. અનેક વસ્તુઓનું ઉત્પાદન થયું. નવા કામ ધંધાનું નિર્માણ થયું. રસ્તા બંધાયા, ઇમારતો ઉભી થઈ. આ અને બીજા અનેક ફાયદા એટલા માટે થયા કે આયોજનમાં એકા એવા માણસે નાયગરા ધોધના અમુક હિસ્સાને નાથ્યો, એને ચોક્કસ દિશા આપી, એક લક્ષ્ય ભણી વાળ્યું. આપણામાં પણ કુદરતે પ્રચંડ શક્તિ મૂકી છે. શું આ શક્તિને નાથીને કોઈ ચોક્કસ દિશા ભણી વાળીએ છીએ? પોતાના માટે અને ચાહિતાઓ માટે જે સુખ અને સમૃદ્ધિના સપના જોઈએ છીએ એ સિદ્ધ કરવા માટેની ચોક્કસ દિશા તરફ આ શક્તિને વાળીએ છીએ? તો દરેક માણસમાં આવી શક્તિઓ ભરેલી છે. પણ એને બહાર કેવી રીતે નીકાળવી, એ શક્તિઓને કયા માર્ગે લઈ જવી, એ તમારા ઉપર ડિપેન્ડ છે. તો હું છું આરજે અંજલિ અને નેક્સ્ટ વીક ફરીથી મળીશું અહીં જ, એટલે કે રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે

તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શ્રોતા મિત્રો, આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું 90.4 FM રેડિયો પાલનપુરના કમ્યુનિટી પ્રોગ્રામમાં. આપણા આ કાર્યક્રમમાં આપણે આપણી આસપાસ વસતા અને ગુજરાતી સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બધા જ લોકોના દિલને ડોલાવવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસે ફરીથી આપણા મિત્ર પડોશી એવા રાજસ્થાની કલ્ચરને યાદ કરીશું, રાજસ્થાની સંગીતથી આપણા દિલને ડોલાવીશું. આપ સૌ પણ જે રાજસ્થાની કલ્ચર સાથે ઓતપ્રોત થઈ ગયા છો અને હવે એવું લાગતું જ નથી કે રાજસ્થાન અને ગુજરાતના આ સીમાડાઓ ઉપર આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોય, એટલે જ તો ઘણી વખતે રાજસ્થાનની કેટલીક વાતો તમને કહેવાનું મન થઈ જાય છે. મારે જીવડારી જોડી હે તું, મારે જીવડારી જોડી હે તું, મારે હિવડારી કો થારે નેના રો કાજલ હું મેં, થારે દિલ મેં બસ્યો મોર. આવી જ રીતે હૃદયમાં વસેલા મોરના તંદનાટ સાથે સાંભળીએ આ રાજસ્થાની ગીત મનના મોરલાની સાથે ઝૂમી ઉઠીએ.

મિત્રો, રાજસ્થાનની વાત આવે એટલે રાજપૂતોની વાત આવે, કલ્ચરની વાત આવે, અને આ બધાની સાથે સંકળાયેલા એ ઇતિહાસની વાત આવે. પણ સનાતન સત્ય એવી રાજસ્થાનની સોનેરી માટી તો ભૂલાય જ નહીં. એ માટી એ જ રાજસ્થાનને જેમ અવાવરું અને નિર્જળ પ્રદેશ બનાવ્યો છે, એમ જ એની સુંદરતા પણ બક્ષી છે. એટલે જ તો કવિઓ અને શાયરો કે પ્રેમીઓ પોતાની વાતમાં પણ રાજસ્થાનની આ રેતનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી. સુંદર પંક્તિ અહીં યાદ આવી જાય છે કે તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા. તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા હું, તું ઠહરી રહેતી હૈ ઓર મેં તુમ્હે ચૂમ કર નિકલ જાતા હું. શ્યામલની આ પંક્તિઓ ખરેખર એટલી અદ્ભુત લાગે છે કે રાજસ્થાનની એ ગરમીમાં પણ એ રેત સાથે પવનોનો પ્રેમ એ પીયુના પ્રેમ જેવો લાગે છે. અને ગુજરાતની સરહદે જ્યારે આ પ્રેમ સ્પર્શે ત્યારે એ નવરંગી ગરબામાં તો નિરૂપાઈ જ જાય છે. આવો સાંભળીએ સુંદર મજાનું રાજસ્થાની આ ગીત.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

દીકરી વિશેની વાત કરવી એટલે નદી ને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઉભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM, અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે આપણે આસ્થા ગોસ્વામી, ઇન્ટરનેશનલ યોગા ચેમ્પિયનને મળીએ. હેલો આસ્થા.
2: હેલો
1: આસ્થા, તમે 7 વર્ષના હતા ત્યારથી, એટલે કે ખૂબ જ નાની ઉંમરથી યોગની અંદર પ્રાધાન્ય મેળવી રહ્યા છો અને અનેક સિદ્ધિઓ મેળવી છે, તો આ નાની ઉંમરમાં યોગમાં જવાનો વિચાર ક્યાંથી આવ્યો?
2: હું જયારે નાની હતી ત્યારે તાલુકામાંથી મેં સ્ટાર્ટ કર્યું, તાલુકા, જિલ્લો, અને એમ કરતા કરતા નેશનલ સુધી અને એનાથી પણ આગળ ઇન્ટરનેશનલ સુધી પહોંચી, ત્યારે મારો પહેલી વખતે જ પ્રથમ નંબર આવ્યો હતો, જે ગાંધીનગર કોબા ખાતે મારી હતી, ઇન્ડિયા તરફથી હું રમી હતી.
1: એટલે કે તમે ધીમે ધીમે આગળ વધતા ગયા અને તમારી જે સિદ્ધિઓ વધી એ પ્રમાણે યોગમાં વધારે આગળ જવાના વિચારો સિદ્ધ થયા. ખૂબ સરસ. યોગમાં સૌથી પહેલા ગોલ્ડ મેડલ આપને ક્યારે મળ્યો?
2: મને સૌથી પહેલા ગોલ્ડ મેડલ નેશનલમાં બ્રોન્ઝ મળ્યો હતો જ્યારે હું અમદાવાદ ગઈ હતી ત્યારે, અને ઇન્ટરનેશનલમાં પણ મને પ્રથમ નંબર આવ્યો હતો ત્યાં મળ્યો હતો.
1: તો આજ સુધીના કેટલા ગોલ્ડ મેડલ અને મેડલો તમને મળ્યા છે?
2: આજ સુધીના મને 100 જેટલા.
1: શું વાત છે,
2: 100 જેટલા મળ્યા હશે મને.
1: સરસ. તમે 11 આર્ટ્સમાં અભ્યાસ કરી રહ્યા છો અને યોગની આ સિદ્ધિઓ પ્રાપ્ત કરો છો, તો આ અભ્યાસની સાથે યોગને કઈ રીતે હેન્ડલ કરી શકો છો?
2: એ હું જ્યારે સવારે 1 કલાક અને સાંજે 1 કલાક એવી રીતે હું પ્રેક્ટિસ કરું છું, અને જ્યારે સ્પર્ધા આવે એ સમયે હું સવારે 2 કલાક અને સાંજે 2 કલાક પ્રેક્ટિસ કરું છું, એવી રીતે હું મારું ભણવાનું અને યોગ પણ સારી રીતે કરી શકું.
1: આ રિધેમેટિક યોગમાં પણ તમે ખૂબ સુંદર દેખાવ કર્યો છે અને એમાં પણ સિદ્ધિ મેળવી છે, તો આ રિધેમેટિક યોગ એટલે શું?
2: આ રિધેમેટિક યોગ એટલે કે આપણે ડાન્સ ઉપર યોગા કરવાના, તેની અંદર 2 અને 30 નો ટાઈમ હોય છે. 2 અને 30 ના ટાઈમમાં આપણે આગળનું આસન

0: આસન, પાછળનું આસન, કમરનું આસન, બેકવર્ડનું આસન, એવી રીતે વિવિધ પ્રકારના પાંચ આસન અને અધર આસન આપણે કરવાના હોય છે.
1: અને એ પણ ડાન્સની સાથે.
0: હા,
1: સરસ. આપની સાથે ગોસ્વામી કિરણગીરી આપના પિતા છે અને એમણે પણ તમને ખૂબ સપોર્ટ કર્યો છે યોગની બાબતમાં, અને તેઓ પણ એક વ્યાયામ શિક્ષક છે. તો એક એવા પિતાના તમે દીકરી છો કે જેમણે યોગમાં અને સ્પોર્ટ્સ લેવલે ખૂબ સારી નામના પણ મેળવી છે. તો એવા આપણે કિરણગીરી જીને મળીએ. નમસ્કાર.
2: નમસ્કાર બેન.
1: આપની દીકરી આસ્થા, જેણે યોગમાં ખૂબ સારું નામ મેળવ્યું છે અને અનેક લોકો એને યોગના નામથી અને આસ્થાના સિદ્ધિઓથી ઓળખે છે, તો આપ એ બાબતે શું કહેવા માંગો છો?
2: એ બેન જ્યારે નાની હતી ત્યારે ખૂબ જ તોફાની હતી. હું એકચ્યુઅલી એને એથ્લેટ બનાવવા માંગતો હતો, દોડ કૂદ ફેંકની અંદર એને તૈયાર કરવા માંગતો હતો. પણ બાળપણની અંદર એક અકસ્માતના લીધે એના પગનો અકસ્માતની અંદર પગનું ફ્રેક્ચર થયું અને એ અપંગ બની ગઈ. એની અપંગતા હું જોઈ ના શક્યો. એને લગભગ એક વર્ષનો પાટો થયો. ત્યારબાદ એ શરૂઆતની અંદર અપંગ ચાલતી હતી. પછી એના અપંગતાને દૂર કરવા માટે મેં એને વિવિધ પ્રકારની કસરતો કરાવવાની શરૂઆત કરી. એ કસરતો કરાવતા કરાવતા હું યોગાસનની અંદર ઇન્વોલ્વ થઈ ગયો અને એ અકસ્માતના લીધે એ અકસ્માત આસ્થાની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ બની ગયો. અને એના લીધે આજે આસ્થાના લીધે મને પણ સારી એવી નામના મળી છે. એટલે આજે અમે જે કંઈ છીએ એ આસ્થાના લીધે છીએ.

ખૂબ સરસ. જ્યાં પણ યોગ કોમ્પિટિશન હોય ત્યારે તમારે એની જોડે એચિવમેન્ટ કમ્પ્લીટલી રહેતો હશે અને એને સતત પ્રોત્સાહન મળતું રહેતું હશે. તો એક આવા પિતા અને તમે પણ ખોખોમાં ઇન્ટરેસ્ટેડ

0: છો અને એક વ્યાયામ શિક્ષક છો, સાથે આપના આસ્થાનો ભાઈ પણ છે અને એ પણ સ્પોર્ટ્સમાં છે.
1: હા, એ પણ નેશનલ ચેમ્પિયન છે. શું વાત
0: છે. તો સમગ્ર ફેમિલી આખું સ્પોર્ટ્સ લેવલે ખૂબ જ ઉત્સાહી છે. સરસ. 7 વર્ષની આસ્થાની તમે જે વાત કરી કે 7 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલી છે, તો આગળ ભવિષ્યમાં એનું તમે યોગ લેવલે શું વિચારી રહ્યા છો?
1: બેન, એને હું ભવિષ્યની અંદર યોગ શિક્ષિકા તરીકે એની કારકિર્દી વધુ સારી થાય એવા મારા પ્રયત્નો રહેશે. કારણ કે યોગ એ આપણી પરંપરા છે, આપણું મૂળ છે, ભારતીય સંસ્કૃતિનું મૂળ એટલે યોગ. અને જે વ્યક્તિ, જે સમાજ, જે દેશ એ પોતાના મૂળ સ્વરૂપને વળગી રહેશે તો આગળ ચોક્કસથી વધશે. એટલે અમે યોગાસનની અંદર જ આગળ વધવાનો પ્રયત્ન કરીશું.
0: સરસ. આસ્થા, યોગને જીવનમાં અનુસરીને સમાજમાં અત્યારની યુવા પેઢીને તું શું મેસેજ આપીશ કે યોગ કઈ રીતે જરૂરી છે અને યોગથી પણ તમારું ભવિષ્ય બનાવી શકાય છે?
2: હા, આપણે યોગથી આપણું ભવિષ્ય સારું બનાવી શકીએ. એના પહેલા આપણે યોગની નજીક જવું જોઈએ. ખાસ કરીને અત્યારથી મોબાઈલને આપણે આપણાથી દૂર રાખવો જોઈએ અને આપણે યોગની નજીક રહેવું જોઈએ, જેથી આપણે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય અને આપણે આગળ એવા વધી શકીએ, શરીર પણ તંદુરસ્ત રહી શકે.
0: આ યોગ જે જીવનમાં તમે અનુસરો છો, તો એ દરમિયાન તમારે ખોરાકમાં પછી કોઈ એવી જે કસરત, આ બધામાં તમે અત્યારના જનરેશનને શું કહેવા માંગો છો કે શું શું ધ્યાન રાખવું જોઈએ આ બાબતે?
2: આ બાબતે કે આપણે જમવાનું ઓછું રાખવું જોઈએ, ખાસ કરીને સવારે થોડું ઓછું જમીએ. અને એમાં ખાસ કરીને યોગા જ્યારે જે લોકો કરતા હોય છે, કે હું પણ યોગા કરું છું એવી રીતે, પણ સવારે આપણે 5 વાગે ઉઠીને યોગા કરવા જોઈએ. 5 વાગે આપણે રનિંગ કરીએ, એક્સરસાઇઝ કરીએ, એના પછી પ્રાણાયામ કરીએ. એવી રીતે આપણે પ્રાણાયામ કરતા રહેવું જોઈએ, જેનાથી આપણું શરીર પણ તંદુરસ્ત રહી શકે અને મન પણ, અને આપણે આગળ પણ વધી શકીએ.
0: સરસ. ગોસ્વામી કિરણગીરી, હું આપને પૂછીશ કે આસ્થાએ યોગમાં સિદ્ધિ મેળવી, તો વર્લ્ડ લેવલે પણ સિદ્ધિ મેળવી છે, તો એ કયા મેડલ્સ ને કયા એવા સિદ્ધિના સોપાન એને સર કર્યા છે?
1: આસ્થાએ 3rd લકુલિશ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ ની અંદર ગોલ્ડ મેડલ મેળવેલ છે. આ સિવાય એને દર વર્ષે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તે ભાગ લઈ સુંદર દેખાવ કરે છે. ખેલ મહાકુંભ અંતર્ગત મિસ યોગિની ઓફ ગુજરાત લગાતાર 3 વર્ષ તે બની, તે અમારા માટે અને બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ મોટી સિદ્ધિ કહેવાય. કારણ કે આપણે યોગાસન ફિલ્ડની અંદર ઘણા પાછળ હતા, પણ હાલ યોગાસનની અંદર બનાસકાંઠા જિલ્લાને સારા એવા નામ સાથે રાજ્ય કક્ષાએ જોવામાં આવતું હોય છે. આ સાથે હું તમને એ પણ કહેવા માંગીશ બેન કે આપણી શાળા મહાશાળાઓની અંદર વ્યાયામ અને આરોગ્ય શિક્ષણ અને સાથે યોગ શિક્ષણને ફરજિયાત બનાવવું જોઈએ અને અસરકારક બનાવવું જોઈએ, જેનાથી આપણું ભવિષ્યની પેઢી ખૂબ સારી એવી રીતે તૈયાર થાય, બાળકોની અંદર શિસ્ત, સલામતીના સારા એવા ગુણો વિકસે અને ભવિષ્યની અંદર સારા નાગરિકો થાય, તો સમાજની ગુનાખોરી અને ઘણા બધા દૂષણો એ વ્યાયામના લીધે ઓછા થાય છે. તો વ્યાયામને શાળા મહાશાળાઓની અંદર ફરજિયાત બનાવાય એવો મારો લાગણી છે, મારો વિચાર છે.
0: સરસ. આસ્થા, તને યોગ સિવાય બીજા શેમાં શોખ છે?
2: મને યોગ સિવાય ચિત્રકલા અને સંગીતમાં વધારે શોખ છે.
0: એવું છે. એટલે યોગ, શિક્ષણ અને સંગીત, ચિત્ર, આ બધામાં જ તને શોખ છે. અને સાથે સાથે જે વાત કરી એમ રિધમેટિક એટલે કે ડાન્સની અંદર પણ તને શોખ છે. ભવિષ્યમાં જેમ તારા પિતાશ્રીએ કીધું કે એને યોગ ટીચર બનાવી છે, તો આ બાબતે યોગ ટીચરની સાથે તું કોને મોટિવેટ માનીશ, કે એવું કોઈ વ્યક્તિત્વ કે જેને તું ખૂબ જ પોતાની લાઈફમાં રોલ મોડલ માનતી હોય?
2: જે લજ્જા ગોસ્વામીજી, એને જોઈને જ મને ખ્યાલ આવે છે કે હું એને જેવી રીતે કર્યું અને અત્યારે એને બધા જ ઓળખે છે, એવી રીતે પણ મને પણ બધા ઓળખે અને હું પણ થોડી આગળ જાઉં અને યોગ ટીચર બનું એટલે બધાને સારી રીતે યોગા શીખવાડું, કોઈને તકલીફ ન પડે જીવનમાં એ રીતે.
0: ખૂબ સરસ. તો આ હતા યોગ ચેમ્પિયન આસ્થા. આપને મળીને ખૂબ જ આનંદ થયો. થેન્ક યુ સો મચ.
1: થેન્ક યુ.

નમસ્તે શ્રોતા મિત્રો, દીકરી શ્રેણીમાં આવતા એપિસોડમાં આપણે સંવાદ કરીશું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા કંચનબેન પંડ્યા સાથે. તો ફરી મળીશું, ત્યાર સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામ ને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેર નો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટ માં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટ માં રજૂ કરીશું વિડીયો સાથે.

व्हाट्सएप કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.